નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટીપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ, પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા

સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ના કંઈક નાખે છે, અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ જોઈએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ. અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક 10-12 વર્ષનો બાળક હતો, શાળાએ જતો હતો, અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલું બધું લગાવ એના માટે. હવે એ પેન્સિલ છે એ ખોવાઈ ગઈ. એને રડાકૂ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ. ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ

0: પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે. અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવતું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે. અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, જિંદગી વિશે બહુ સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે અને મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે એ આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ અને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય તો સમજી લો.

કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ. ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે, સબમિશનને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે. એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાન ને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસ કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ના આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જયારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું. એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजी एआर। ईश्वरे बनावेला बधा जीवो माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेट्यू रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારે નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ। કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને

હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માંગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતિ છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્વ આપીએ છીએ એટલું જ મહત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ, અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જયારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબદના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો. મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કોમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
3: ગીતામૃતમ ના પ્રવાહમાં વહેતા વહેતા આપણે ભગવદ્ ગીતાના 4th અધ્યાયના 14th શ્લોક સુધી લગભગ પહોંચ્યા છીએ. કૃષ્ણએ પોતાની વાત કહેતા હોય એ રીતે ઈશ્વર તત્વની વાત કહી કે ઈશ્વર પરિત્રાણાય સાધુ નામ વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય, પોતે પોતાને પ્રગટ કરે છે. અને પોતે પોતાને પ્રગટ કરે છે એમ કહ્યું એટલે એના કર્મ એ કરે છે એવું કહેવાનો ભાવાર્થ થાય. તો એની સામે એ કહે છે કે એ કર્મ થતા હોવા છતાં એ કર્મ નો અવલેપ થતો નથી, કારણ કે એની સાથે આસક્તિ નથી, એની સાથે વળગણ નથી.

એને તો જે છે એવું કહેવાની એને જરૂર પણ નથી. ઈશ્વરને એવું કહેવાની શું જરૂર કે મને આમ છે કે મને તેમ છે, એમાં પણ અહંકાર આવી જાય. એમાં પણ મેં આમ એમ આવે એટલે અહંકાર તો આવ્યો જ, મારું એમ આવ્યું, અને જ્યાં મારું આવ્યું ત્યાં મારું ને તારું પણ આવે એટલે ભેદ પણ શરૂ થાય. અને અભેદની તો વાત કરવી છે, સમગ્ર સૃષ્ટિ અભિન્ન છે એ તો આપણે વાત કરવાની છે. એક ચૈતન્ય એની અંદર પ્રવાહમાન છે, એ ચૈતન્ય એ જ ઈશ્વર છે એવી તો વાત કરવાની છે. તો એમ કહીને અટકવાનું નથી. શું કહે છે અહીંયા ગીતાકાર અથવા તો કૃષ્ણ કે આવું જે જાણે છે, વાત તો સામાન્ય જીવ માટેની છે, આપણા માટેની છે, જે લોકો ગીતાને સમજવાનો પ્રયત્ન કરે છે એના માટેની છે. ત્યાં આગળ કહીએ તો કૃષ્ણ માટેની છે, અર્જુન માટેની છે. આ ઈશ્વરીય તત્વ જે છે, આ પરમેશ્વર જે છે, આ ભગવાન જે છે, એને કર્મોનું બંધન કેમ નથી? કૃષ્ણ રૂપે અવતર્યા તો કૃષ્ણ રૂપે જે કર્મ કર્યા તે તેને બંધન રૂપ કેમ નથી? જો સામાન્ય માણસને બંધન રૂપ છે તો એને કેમ નથી? કારણ કે એ કર્મ એને બાંધતા નથી. એનું કારણ છે કે એને એ કર્મના ફળ સાથેની કોઈ નિસ્બત જ નથી. એ કર્મ એનાથી સહજ ભાવે થાય છે. પાણીની વચ્ચે પડી રહેલા કમળની જેમ એ પાણીની વચ્ચે છે, પણ પાણી એની અંદર જતું જ નથી, એ પાણીને પીતું જ નથી કમળ. તો એ પ્રમાણે આવું આ તત્વ છે કે જે કર્મ કરતા છતાં એને કર્મનો અવલેપ નથી, કારણ કે કર્મ

પુરહા નથી એવું જે માણસ જાણે છે કર્મભીર ન સલિપ્યતે, એને પોતાને પણ કર્મનો લેપ થતો નથી, એને પણ કર્મનું વળગણ થતું નથી, એને પણ કર્મો બાંધતા નથી. કર્મ કર્યા કરે છે અને છતાં કર્મો બાંધતા નથી, કર્મોની અંદર રહે છે ને છતાં કર્મો બાંધતા નથી, કારણ કે એની સાથે એનું વળગણ નથી, એની સાથે આસક્તિ નથી, એની સાથે સીધો બંધ જ નથી. તો બંધન હોવાની શક્યતા ક્યાંથી આવી ગઈ? એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપિ મુમુક્ષુભિઃ. 15મા શ્લોકમાં કહે છે કે આ કોઈ નવી વાત હું તને કહું છું એમ નથી, પૂર્વૈરપિ મુમુક્ષુભિઃ, પહેલા પણ અનેક મુમુક્ષુઓ, મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા ધરાવનાર, મુમુક્ષુ શબ્દનો અર્થ થાય છે મોક્ષની ઈચ્છા જેને છે તે, જેમ કે પીપાસુ એટલે પાણી પીવાની ઈચ્છા જેને છે તે, બુભુક્ષુ એટલે ખાવાની ઈચ્છા જેને છે તે, મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા જેને છે તે, મોક્ષવાંછીઓ, મોક્ષધર્મીઓ. એક નહીં બહુવચનમાં વાપરેલો શબ્દ છે મુમુક્ષુ ભઈ. આજ પહેલા એટલે કૃષ્ણ કે અર્જુન અત્યારે જે કર્મ કરી રહ્યા છે તે એમનું કર્મ થતું હોય એના પહેલા, પૂર્વૈહી એના પહેલા, મુમુક્ષુભિ મુમુક્ષુઓએ, અનેક મુમુક્ષુઓએ આવું જાણીને આ કર્મ હું કરું છું ને હું નથી કરતો, કરતા હોવા છતાં અકર્તા, અકર્તા હોવા છતાં કરતા, એટલે એમણે કર્મ કર્યું અને કરવા છતાં એ કર્મ એને બંધનરૂપ ન બન્યું. એવા કેટલા દાખલાઓ આપું તને, એ બધા મુમુક્ષુઓ હતા અને મોક્ષને પામી ગયા, એમને મુક્તિ મળી ગઈ. શેમાંથી મળી ગઈ? સંસરણમાંથી, અહીંથી આ જન્મમાંથી, આ જન્મને આ જન્મમાંથી આ જન્મને, એ જ પ્રકારનું જે સંસરણ ચાલ્યા કરે છે એમાંથી એ મુક્ત થઈ ગયા. એવા મુમુક્ષુઓ આજ પહેલા અનેક થઈ ગયા, કારણ કે એમણે જે કર્મ કર્યું તે પેલું જાણીને કર્મ કર્યું, કે હું જે કર્મ કરું છું તે ઈશ્વરીય કર્મ છે, ઈશ્વરે કરેલું કર્મ છે, ઈશ્વરે સોંપેલું કર્મ છે અને મારે કરવાનું છે, મારા માટે નહીં, મારા સ્વાર્થે નહીં, હું ને મારું એ બેનાથી મુક્ત બનીને, હું ને મારું એ બેનાથી મુક્ત બન્યો એટલા માટે એના કારણે જન્મતા રાગદ્વેષ એનાથી મુક્ત થઈ ગયો અને રાગદ્વેષ વિના થયેલું કર્મ થયું એટલે પાણીમાં કમળ. તો આ પ્રમાણે એવમ જ્ઞાત્વા, આ પ્રમાણે જાણીને, ઉપર કહ્યું તે બધું સમજીને, એ બધું જાણીને, એવમ જ્ઞાત્વા આ બધું જાણીને, પૂર્વૈરપિ મુમુક્ષુભિ અનેક પહેલા થઈ ગયેલા મુમુક્ષુઓએ કર્મો કર્યા છે અને કર્મોથી એ બંધાયા નથી. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપિ મુમુક્ષુભિ. તો આ જે અનેક મુમુક્ષુઓએ પહેલા કર્મ કર્યા છે અને કર્મો કરતા કરતા એ મોક્ષની ગતિને પ્રાપ્ત પણ થયા છે, તો હવે તું પણ, હવે તારો વારો છે, તું પણ આ પૂર્વજોને આદર્શ તરીકે રાખીને પુરુ કર્મૈવ તસ્માત્ ત્વમ પૂર્વૈહી પૂર્વતરમ કૃતમ. પૂર્વૈહી પહેલા થઈ ગયેલા આવા મહાન માણસોએ, આવા ઉત્તમ મુમુક્ષુઓએ છે તે રીતે તું પણ તારું જે ઈશ્વર દત્ત કર્મ છે તે કર્મ કર. કર્મ તરફથી મોઢું ફેરવી લઈશ તો નહીં ચાલે, એ વાત ચોક્કસ છે. એનું એ બંધનરૂપ ન થાય એ રીતે કર, એટલે કરતો કરતો હોવા છતાં ન કરતો બની જાય. અને આ વાત હું કહું છું તે વાત તને ઉદાહરણો સાથે સમજાવી શકું એમ છું. જો આગળ કેટલા પૂર્વજો થઈ ગયા, એ મુમુક્ષુ હતા, એમને મોક્ષની ઈચ્છા હતી, પણ મોક્ષની ઈચ્છા હતી માટે બધું

છોડી દઈને જંગલમાં જઈને પલાઠી વાળીને તપસ્યા કરવા બેસી ગયા નહીં? તારી જેમ હું તો નથી કરવાનો, હું તો નથી લડવાનો, મારે તો મોક્ષ જોઈએ. તો મોક્ષ જ એનું નામ જે કર્મ કરે અને બંધનરૂપ ન થાય. કર્મ કરે અને કર્મ બંધનરૂપ ન થાય. તારી સામે દાખલો છે સીધો, હું જ છું એમ આગળ કહ્યું છે. મારે શું બાકી હતું ભાઈ? એવમ આ પ્રમાણે જે પૂર્વજોએ

ચર્યા છે એનાથી વિમુખ થયા નથી, એનાથી ભાગી ગયા નથી, શામરૂગની જેમ આંખો મીચી દીધી નથી, તું પણ એ રીતે કર્મ કર. આ ઉપદેશ નથી, આ તારા માટે સમજવાની વાત છે. એવમ જ્ઞાતવા, આગળ કહ્યું કે જ્ઞાતવા, જાણીને, આ જાણીને, આ જ જ્ઞાન છે. જ્ઞાન ત્યારે જ કહેવાય કે જયારે સમજણમાં ઉતરે. ઇન્ફોર્મેશન ના લેવલ ઉપર હોય તો એ જ્ઞાન ના કહેવાય, એટલે એને જ્ઞાતવા ના કહી શકાય. એવમ જ્ઞાતવા એમ કે એટલે આમ જાણીને, જાણીને એટલે આટલી ઇન્ફોર્મેશન મેળવી મેં તને આપી, તો એ ઇન્ફોર્મેશન પ્રમાણે કર નહી, આ માહિતી નથી. એને જ્ઞાનના લેવલ સુધી લઈ જવી પડે, અને જ્ઞાનના લેવલ સુધી લઈ જાય એટલે શું થાય કે તે કર્મ કરતો હોવા છતાં ન કરતો હોય એ રીતે વર્તી શકે. અઘરું છે પણ અસંભવ નથી, અસંભવ નથી. કારણ કે અનેક મુમુક્ષુઓએ આજ પહેલા અહીં આચર્યું છે, તો અનેક મુમુક્ષુઓએ આ જ્ઞાન પામીને પોતે જે કર્મ કરે છે તે ઈશ્વરીય કર્મ છે એવી સંકલ્પના સાથે, એની સાથે લેપાયા સિવાય, એની સાથેના રાગ દ્વેષથી મુક્ત થઈને, એની સાથેના જોડાયેલા બધા સંબંધોથી મુક્ત રહીને જે કર્મો કર્યા છે અને મોક્ષ પણ પામ્યા છે. તું પણ એ જ પ્રમાણે કર્મ કર્યા કર. કારણ કે અહીં એક બહુ મોટો પ્રશ્ન ઉભો કરે છે કે શું કરવું ને શું ન કરવું, કેમ કર્મ કેમ અકર્મેતી, શું કરવું ને શું ન કરવું, એની અંદર તો મોટા મોટા મુનિઓ મોહી ગયા છે.

મોટા મોટા કવિઓ કવાય હા ક્રાંતદર્શી ના કવિ હોય ને એ તો ક્રાંતદર્શી હોય, સામાન્ય લોકો જોતા હોય એના કરતા વધારે જુએ તે કવિ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિ એટલે વિદ્વાન, કવિ એટલે જ્ઞાની, કવિ એટલે વિદ્યાવાન, કવિ એટલે દ્રષ્ટા. પણ આ દ્રષ્ટાઓ પણ સાચી રીતે કર્મ અને અકર્મ નો ભેદ તારવી શક્યા નથી. કેમ કર્મ કેમ અકર્મે, કર્મ શું અને અકર્મ શું, અકર્મ ન કરવું તે અકર્મ, કર્મ અને અકર્મ વચ્ચેનો ભેદ કવિઓ પણ પામી શક્યા નથી. ભાઈ પછી તું તો શું કહેવાય, સામાન્ય માણસને તો શું કેવું, આપણને જે કર્મ લાગે તે અકર્મ હોય ને અકર્મ લાગે તે કર્મ હોય, સરસ દેખાય તે આપણે કરીએ. મેં પેલા દાખલો આપ્યો હતો કે બેલ પાડવા જતો હોય ને પછી કોઈ ને વાગ્યું હોય તેને ઉપાડીને દવાખાને લઈ જાય, સારું કામ કર્યું કહેવાય પણ તોય અકર્મ થયું. કેમ કર્મ કેમ અકર્મે, મારે કરવા માટે જે કઈ છે એમાંથી મારું કર્તવ્ય કર્મ શું અને અકર્મ શું, એની અંદર મોટા મોટા કવિઓ મોટા મોટા વિદ્વાનો એ પણ મોહ પામી ગયા છે, એમને પણ સ્પષ્ટતા થઈ નથી, એમની પાસે આની ક્લેરિટી નથી, અને એ મોહ પામ્યા છે માટે થઈને સંસારના સંસરણમાં ચાલુ રહ્યા છે. કવયોપ્યત્ર મોહિતા, તને જો આ પ્રમાણે શંકાઓ ઉભી થતી હોય ને તો એની અંદર કોઈ નવાઈ નથી, થાય આપણે તો સામાન્ય માણસ છીએ, આપણને આ શંકા ઉભી થાય કે ભાઈ તો પછી કર્મ શું અને અકર્મ શું, શું કરવું શું ન કરવું, સારું દેખાતું હોય આપણે કરવા દોડીએ અને ખોટું સાબિત થઈને ઉભું રહે, તો કર્મ શું અને અકર્મ શું, એ બેની વચ્ચે મોટા મોટા વિદ્વાનો ગોથા ખાય છે. સામાન્ય માણસ શું કહ્યું તો કે છે કે સત્તે કર્મ પ્રવક્ષ્યામિ, તો હું તને તારું કર્મ કહીશ, પ્રવક્ષ્યામિ.

બરોબર ધ્યાન દીધા પડશે. તેથી કારણ કે મોટા મોટા કવિઓ પણ મોહ પામ્યા છે, મોટા કવિઓની પાસે પણ એની સ્પષ્ટતા નથી, એ પણ ગોથા ખાય છે સમજવાની બાબતમાં. તો તું ગોથા ના ખાતો, કારણ કે તને હું કહું છું તે કર્મ પ્રવક્ષ્યામિ, તે એટલે તને. તેથી હું તને તારું કર્મ શું તે કહું છું, અને પછી તે સમજીને તું કર્મ કરીશ. તો જ્ઞાત્વા એ જાણીને મોક્ષસે અશુભાત, પછી તારું કઈ અશુભ થવાનું નથી. હકીકત તો એ છે કે પછી શુભ અને અશુભ ના ની સમજણમાંથી જ મુક્ત થઈ ગયો હોય, બે સરખા હોય. અને સારું ને નરસું આવા જેટલા જેટલા જેટલા જેટલા દ્વૈત ભાવના વાતો છે ને, એ બધાથી મુક્ત થઈ ગયો હોય, આટલું જો સમજ્યો હોય તો. તો કેમ તારું શું કર્મ તે તને હું કહીશ, જે તું સારી રીતે સમજી લે તો પછી તું કોઈ પણ પ્રકારના અશુભની અંદર પડવાનો નથી, તું બધા પ્રકારના અશુભોમાંથી મુક્ત થઈ જઈશ. એવું હું તને હવે કહું છું, કારણ કે દરેક માણસે કર્મ અકર્મ અને વિકર્મ

गतिः गहना कर्मणो गतिः कर्मनी गति बहुज गहन छे। कर्मनी गति ने समझवी ए सामान्य मानसनी वात नथी। कर्मनी गति कर्मन की गति न्यारी, आवुं एक सरस मजानुं भजन छे। कर्मन की गति न्यारी, कर्मनी गति जे छे એ ન્યારી છે, એ ગહન છે, એ ઊંડી છે, સીધી લીટીની ના સમજાય એવી છે। સીધી લીટીની સમજાતી હોય તો આપણને સીધું દેખાતું હોય, એ દેખાય, એ સમજાય, પણ કર્મની ગતિ છે એ ગહન છે। એટલે ખરેખર તો તમારા માટે કર્મ શું છે, અકર્મ શું છે અને વિકર્મ શું છે એ તમારે પહેલા સમજી લેવું જોઈએ। કર્મણો હ્યપિ વોદ્ધવ્યમ, કર્મની વાત જાણી લેવી જોઈએ। બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ, કર્મ શું અને વિકર્મ શું, વિપરીત કર્મ। વિકર્મ એટલે વિપરીત કર્મ જાણવું જોઈએ, એની સાથે સાથે વિકર્મને પણ જાણી લેવું જોઈએ, અને આ બેની વચ્ચેનું રહેલું અકર્મણ્યસ્ય ચ બોદ્ધવ્યમ અને અકર્મને પણ જાણી લેવું જોઈએ। કારણ કે ગહના કર્મણો ગતિ, કર્મની જે ગતિ છે એ બહુ ગહન છે, જલ્દી સમજાય નહીં એવી છે। આપણને જે કર્મ લાગતું હોય એ હકીકતમાં કર્મ ન હોય, એ કર્મ એટલે કરવા યોગ્ય ન હોય। બહુ સીધો સાદો દાખલો તો અર્જુનનો જ છે। અર્જુનને અત્યાર સુધી એમ લાગે છે કે યુદ્ધ ન કરવું જોઈએ, એટલે યુદ્ધ એના માટે અકર્મ કે વિકર્મ છે। યુદ્ધ કરવાથી મારા સ્વજનો નાશ પામશે અને એ નાશ પામવાનું કારણ હું બનીશ, આ સમજણ ખોટી છે। તારા મારવાથી મરવાના નથી, તારા જીવાડવાથી જીવવાના નથી, પણ તને એ વાતની ખબર જ નથી, એટલે તું યુદ્ધની તરફથી મોં ફેરવે છે, તો એ અકર્મ થયું। કર્મની ગતિ ભાઈ બહુ ગહન છે, ઊંડી છે। દેખીતી રીતે તમને લાગતું હોય કે આ આપણા માટે કરવા યોગ્ય છે, પણ ન હોય। આપણને લાગતું હોય કે આ તો ન કરી શકાય અને એ જ કરવાની જરૂર હોય। આ કર્મ અને અકર્મ ને સમજવા અથવા તો કર્મ અને વિકર્મ ને સમજવા એ બહુ મુશ્કેલ છે। ગહના કર્મણો ગતિ, કર્મની જે ગતિ છે એ ગતિ સીધી નથી। સીધી તો ખાલી બુદ્ધિથી સમજી શકાય, તર્કથી સમજી શકાય, પણ તર્ક છે એ તો તર્ક છળ પણ ઉભું કરે, તર્ક છે તર્ક છળ પણ ઉભું કરે, કારણ કે આપણને ખબર જ ના પડે કે આ તર્ક છે કે તર્ક છળ છે। બૌદ્ધિક રીતે જે સમજવાનો પ્રયત્ન

ये तो બુદ્ધિ જે કઈ જોઈ રહી છે તે તેની મર્યાદા હોય છે, કારણ કે બુદ્ધિ છે એ અંતઃકરણ નો એક ભાગ છે અને અંતઃકરણ છે એ વ્યક્તિનું છે અને વ્યક્તિથી ઉપર છે એ સૃષ્ટિ છે. તો વ્યષ્ટિ અને સમષ્ટિને સમજ્યા વિના તમે કર્મ અને અકર્મને સમજવા જાઓ તો તમારી પોતાની મર્યાદાઓ એ તમને ત્યાં નડે, કારણ કે તમે તમને ધ્યાનમાં રાખીને કર્મ અને અકર્મ નો વિચાર કરવાનો છો. હું મને ગમે તો હું અને મને થી તો ઉપર છે સૃષ્ટિ. તો જે તમારી વ્યક્તિ તરીકેની મર્યાદાઓ છે એ તમારી બુદ્ધિની મર્યાદાઓ થાય, અને તમારી બુદ્ધિની જે મર્યાદાઓ છે એ તમને આ સમજાવે કે આ કરો અને આ ના કરો. બુદ્ધિની પાસે જે ઇન્દ્રિયોના અનુભવો છે એ જ આધાર છે, એને આધારે નક્કી કરો કે આ કરો ને આ ના કરો. અને એટલા માટે થઈને કર્મને સમજવું મુશ્કેલ છે. ગહના કર્મણો ગતિ, સીધે સીધું માત્ર તમારી પાસે જે મર્યાદિત બુદ્ધિ છે એનાથી સમજવાની તમે પ્રયત્ન કરો છો. એટલે શરૂઆતમાં કહ્યું તું કે શોચ્યાનંદ શોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાષશે, પ્રજ્ઞાવાદ ઉભો કરી નાખો. તો સૌથી પહેલા ભાઈ તું સમજવાનો પ્રયત્ન કર, તારે શું કરવું એ પછીની વાત થઈ. તત્તે પ્રવક્ષ્યામી, તને હું કહીશ, તને કરેલું કર્મ બંધનરૂપ નહીં થાય. આમ તો સતત કયા કરીએ કે કર્મ કરે એટલે બંધનરૂપ થાય. જે કર્મ કરો એનું ફળ તમારે ભોગવવું જ પડે. અંગારો હાથમાં ઝાલો એટલે દાઝવું પડે, સીધી વાત છે. જે કર્મ કરો તેનું ફળ તમારે ભોગવવાનું થાય જ થાય, પણ ક્યારે ન ભોગવવાનું થાય એ જાણવાની જરૂર છે. અંગારો પકડવો એ અકર્મ છે, નહીં કરવાનું એ કર્મ છે. તમે છતાંય કર્યું તો તમે એનું ફળ ભોગવો. પણ કોઈ નાનું બાળક સગડી તરફ જતું હોય ને એના હાથમાં અંગારો આવવાની તૈયારી હોય, તમે એ અંગારા પકડીને ફેંકી દીધો તો શું? જે અકર્મ હતું એ કર્મ થઈ ગયું. તો વાત આ છે કે કર્મ શું કહેવાય, અકર્મ શું કહેવાય અને વિકર્મ શું કહેવાય એ પહેલા સમજી લેવું જોઈએ. અને એ સમજ્યા પછી કર્મથી મોટું મરોડ્યા સિવાય એની સામે ચાલીને એ કર્મ કર્મા તરફ અગ્રેસર થવું જોઈએ. આ તારે કરવાનું છે, અને જો તું એ કરીશ તો મને ખબર છે કે તને એ કર્મ બંધનરૂપ નથી થવાના. અને એ કર્મ બંધનરૂપ નથી થવાના માટે થઈને તું જન્માંતરોના જે ફેરા છે એ ફેરામાંથી સ્વાભાવિક રીતે મુક્ત થઈ જઈશ. આપણે ગીતાના ચોથા અધ્યાયને બહુ અગત્યના મોડ ઉપર આવીને ઉભા છીએ. કર્મ અકર્મ અને વિકર્મ, આ કર્મ અકર્મ અને વિકર્મને હવે પછીથી આપણે ક્રમશઃ સમજવાનું છે. અને એટલા માટે થઈને આપણે અત્યાર સુધી કરેલી વાતોને આ રીતે સમજવાની છે કે ઈશ્વર પોતે પણ કર્મ કરે છે અને એને કર્મ બાધક બનતું નથી, એને બંધનરૂપ બનતું નથી. ઈશ્વર પોતે જરૂર પડે ત્યારે અવતાર ધારણ કરે છે, પોતાની જાતને પ્રગટ કરે છે. અને આપણે એને જરા વધારે વિશાળ અર્થમાં લીધું તો ઈશ્વર પોતે રામ કે કૃષ્ણ એવી રીતે આપણે જેને અવતારો કહીએ છીએ એ રૂપે પ્રગટ થયા સિવાય અનેક લોકોની સાથે અનેક લોકોની અંદર એ તત્વ ઈશ્વરીય તત્વનો પ્રાદુર્ભાવ થયેલો આપણને જોવા મળે છે. તો એ ઈશ્વરીય તત્વનો પ્રાદુર્ભાવ થયા પછી એ ઈશ્વરીય તત્વ પણ સૃષ્ટિની અંદર કર્મ તો કર્યા જ કરે છે. અને સામાન્ય નિયમ ખોટો પડે છે કે કર્મ કરે અને ફળ ભોગવવું પડે. સારું કર્મ કરે તો સારું, ખોટું કર્મ કરે તો ખોટું. એ જે એક સનાતન કહેવાતો નિયમ છે એ નિયમથી એ મુક્ત બની જાય છે. આ કેવી રીતે બને છે? આ તો ચમત્કાર કહેવાય આમ તો, પણ આ ચમત્કાર એ જ તો ગીતાનું જ્ઞાન છે. એ જ વાત એને આખા આખા આખા આખી ગીતા દરમિયાન વારંવાર જુદી જુદી રીતે કહેવાની છે. તે એ છે કે તમારું સાચું કર્મ શું છે. આમ અમે સાચું કર્મ શબ્દ વાપર્યો, એમાં સાચું બોલવાની જરૂર જ નથી. જે સાચું છે તે જ કર્મ, જે કર્મ છે તે જ સાચું. અને તો અકર્મ શું કહે? અને અકર્તા કરતા થઈ જાય, આવો ચમત્કાર ક્યારે બને? આ વાત હવે પછી કહેવાના છે.
અને કૃષ્ણની પદ્ધતિ સરસ છે કે ઉદાહરણ શું

0: અથવા બીજે જાય જ નહીં, પોતાના ઉદાહરણ આપી દે. આપણે જયારે પોતાનું ઉદાહરણ આપે ત્યારે યશોદાનંદન કૃષ્ણનો વિચાર નથી કરવાનો, ત્યારે દેવકીનંદન કૃષ્ણનો વિચાર નથી કરવાનો, ત્યારે વ્રજવલ્લભ કૃષ્ણનો વિચાર નથી કરવાનો, ત્યારે અર્જુનના સારથી એવા કૃષ્ણનો વિચાર નથી કરવાનો. આપણે એ પરમ તત્વનો વિચાર કરવાનો જે છે, જે પરમ તત્વ અત્યારે કૃષ્ણના મુખેથી અર્જુનને આ જ્ઞાન પીરસી રહ્યું છે. તો આપણે હવે પછી ના સમયમાં આ કર્મ અકર્મ અને વિકર્મની વિશેષ ચર્ચા જે ગીતામાં કરવાની છે એને જોવાના છીએ. આજે આપણે અહીંયા રાખીએ. અસ્તુ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

હેલો હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આજે આપણે આવી ગયા છીએ 22મા એપિસોડમાં. શરૂ કરીએ. અમે અમરકંટક પહોંચ્યા

લ્યુસી ઊભી છે. પથ્થરોની ઘાટીને કોરીને નર્મદા વેગ સર ધસી રહી છે. મેકલના પહાડો ઉતરીને મેદાનમાં, ફરી પહાડો અને અરણ્યોમાં, ફરી મેદાન અને પછી ટેકરીઓમાં થતી આ પાતળી ધારા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ અનેક નદી નાળાને પોતાનામાં લીન કરતી જળ સમૃદ્ધ થતી રહે છે. શાસ્ત્રીજીએ કહ્યું તે લ્યુસીને પોતાની ડાયરીમાં નોંધ્યું, સમય હશે તો ક્યારેક તને નર્મદાષ્ટક સંભળાવીશ અને તેનો અર્થ પણ સમજાવીશ. બહુ સુંદર કાવ્ય છે, શંકરાચાર્ય લખેલું. શાસ્ત્રીજીએ નર્મદાષ્ટકની એક પંક્તિ ગાઈ અને અર્થ કહ્યું. અદભુત, લ્યુસીએ કહ્યું અને નકશો ખોલ્યો. ધ્યાનથી નર્મદાનું સ્થાન જોઈને બોલી, આખા ભારતને બરાબર વચ્ચેથી બે ભાગમાં વહેંચે છે, હું એનાથી જુદું માનું છું. શાસ્ત્રીજીએ કહ્યું, એ આ દેશને જોડે છે, ઉત્તરાખંડને અને દક્ષિણ પથને જોડીને એક સાથે રાખે છે. અરે વાહ! શાસ્ત્રી થોડું અટક્યા અને દૂર સુધી નજર દોડાવતા કહ્યું, બેટા, અમરકંટકેથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીમાં નદી કેટકેટલી શ્રદ્ધા, કેટકેટલી સાંત્વના, કેટકેટલા પ્રેમ, કેટકેટલો આદર, અનેક પુણ્ય અને અગણિત દંતકથાઓનું સર્જન કરે છે. સમગ્ર દેશને ખૂણે ખૂણે ઘરમાં બેસીને સ્નાન કરતા લોકો પણ આ નદીનું નામ લઈને શરીર પર કળશો ઢોળે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

દ્વારા સાગર સંગમ પહોંચે ત્યાં સુધીમાં અનેક સ્વરૂપે પ્રગટ થાય છે, પોતે બદલાય છે અને તેના સંસર્ગમાં આવનારના જીવન બદલી નાખે છે, કહી શાસ્ત્રીજી આગળ ચાલ્યા. અમે તેની પાછળ દોરાયા. પાણીના એક પ્રવાહનું આટલું સામર્થ્ય? લુસી બોલી. હા, આ ધરાતલ પર અન્યત્ર આવું હશે કે નહીં તે મને ખબર નથી, શાસ્ત્રીજીએ વાત પૂરી કરી. કપિલધારાથી ચાલેલા અમે બપોર સુધીમાં એક નાનકડા ગામમાં પહોંચ્યા. શાસ્ત્રીજીના નાનપણના એક મિત્રને ત્યાં રોકાયા. હું અને લુસી ગામમાં ફરવા નીકળ્યા. નાનકડું ગામ, થોડી વારમાં તો અમે પાછા ફર્યા તો યજમાનનો નાનો પુત્ર જમીન પર આળુડતો કજીએ ચડેલો. શું થયું આને? લુસીએ છોકરાની પાસે જઈને તેને ઊભો કર્યો. લુસીને જોઈને તે શાંત તો પડી ગયો, પણ રિસાઈને ઉઠલે જઈને સૂતો. શું થયું હતું તેને? લુસીએ મને પૂછ્યું. છોકરાની મા ગાયને ચારું નાખતી હતી. લુસીની ભાષા તે સમજતી ન હતી, પણ લુસી છોકરાના રડવાનું કારણ પૂછે છે તેવું સમજતા તેને વાર ન લાગી. તે ગુસ્સામાં જ બબડી. કઈ નથી એને, એ છે જળવિત્રો, અહીં આંગણામાં પીપળો વાવો છે એને. મેં લુસીને આ કારણ બતાવ્યું તો તેણે કહ્યું, તો વાવવા દો ને, શો વાંધો છે? તેને નથી, મેં કહ્યું, છોકરાની માને છે. અમારા લોકોની એવી માન્યતા છે કે પીપળો અપશુકન્યાળ વૃક્ષ છે, તેને ઘર આંગણે વવાય નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. You gotta believe me. With music, with me. With music, with me.

ગીતમાં ધીધૂર ગરમાળામાં ચૂમી છે તને, ને બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે. સાચું કહું તો આ ગણિત અમથું નથી, પાકું થયું મુકુલ, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

અમારા લોકોની એવી માન્યતા છે કે પીપળો અપશુકનિયાળ વૃક્ષ છે અને તેને ઘર આંગણે વવાય નહીં, પણ એ સાચું નથી, લુસીએ કહ્યું. ઓક્સિજનનો વિપુલ જથ્થો વાતાવરણમાં છોડતા જે ગણ્યા ગાંઠ્યા વૃક્ષો છે તેમાં આ વૃક્ષનો સમાવેશ થાય છે. હકીકતમાં તો પીપળો પવિત્ર ગણાવવો જોઈએ, પવિત્ર જ ગણાય છે, શાસ્ત્રીજીએ ઘરની અંદર હિંચકે બેઠા બેઠા કહ્યું. લુસી, તે આપણા મંદિરે આ વૃક્ષ જોયું ને, તેના થડ પર પૂજાપો અને સૂતરના દોરા છે. અરે હા, લુસીને યાદ આવ્યું, તો પછી અહીં વિરોધાભાસ કેમ? લુસીની સંશોધન વૃત્તિ જાગી. તેને નોટ પેન કાઢ્યા અને અંદર જઈ ડામચિયાના ટેકે ઉભી રહીને શાસ્ત્રીજીને પૂછ્યું, બોલો તમે શું કહો છો? જો અહીં સાસરે આવેલી દીકરીને ક્યારેક મા બાપ સાંભળે કે સાસરાના ઘરમાં કોઈને કહેવાય નહીં એવું મન દુઃખ થાય ત્યારે એ પી

કપડાં પાસે જઈને પોતાની વાત કહે છે. તને કદાચ આ નવું લાગશે, પણ મેં મંદિરના પીપળિયા નજરે જોયું છે, એટલે આ ઝાડ અપવિત્ર છે તે વાત તો હું ન માનું. શાસ્ત્રીજીએ હિંચકો ઠેલતા કહ્યું, તે છતાં ઘર આંગણે પીપળાને અશુભ ગણ્યો છે તે કદાચ એ કારણે કે આ ઝાડના મૂળ એટલા મોટા થાય છે કે ઘર પાસે વાવીએ તો દિવાલો પાર જઈને તેના મૂળ ઘરને પોલું કરી નાખે છે. આ એક કારણ હોય તેને ઘર આંગણે વાવવા પરના નિષેધનું. કદાચ એમ હોય, લ્યુસીએ કહ્યું, તો પણ તે સીધી રીતે સમજાવી ન શકાય. લ્યુસી, શાસ્ત્રીજીએ કહ્યું, અમારી ગરીબ ભોળી અને આખો એ દિવસ મહેનત કરવામાં ગાળતી પ્રજાને વૈજ્ઞાનિક કારણો અને વાતોમાં રસ ન પડે. અમે પાપ અને પુણ્ય કે સુકન અપશુકનને સમજવાના એથી કોઈ પણ નિયમ પડાવવા માટેના આ નિષેધનો માર્ગ અપનાવવો સરળ બને, કહીને શાસ્ત્રીજીએ પાણી પીધું. પછી મને ઉદ્દેશીને કહ્યું, તું પણ સાંભળ, પીપળો ઘર પાસે ન વવાય એ સાચું, પણ આને અપવિત્ર નથી મનાતું. આપણાથી એને કપાય પણ નહીં. એને માત્ર અપશુકની આડ જ કહ્યું હોય તો આ પ્રજા દેશમાં ક્યાંય પીપળો રહેવા ન દેત, આ ઝાડ ક્યાંક જોવા ન મળત. ઘર આંગણે અપશુકની આડ મનાતું આ વૃક્ષ પાદર કે કુવા તળાવ કાંઠે પરમ પવિત્ર મનાય, એને કોઈ કાપે નહીં, ન એનું લાકડું વાળે. પીપળાને પાયેલું પાણી પિતૃઓને પહોંચે છે એવી ભાવના મૂકીને આ વૃક્ષને તો આપણે પિતૃ સમાન સ્થાને મૂક્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામ ને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેર નો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટ માં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્ય ને ડિજિટલ ફોર્મેટ માં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: હું સમજી શકું છું, લ્યુસીએ કહ્યું. આવી બીજી માન્યતાઓ કે કથાઓ હશે ઘણી, શાસ્ત્રીજીએ કહ્યું. દરેક પ્રથા કોઈને કોઈ કારણસર પડી હોય. ઋષિ મુનિઓ સાવ એમ જ નિયમો ઘડે એવું તો ન જ હોય ને? આમ કહીને શાસ્ત્રીજી ઊભા થયા અને અંદરના કમરામાં જતા રોકાઈને કહ્યું, અમારી પરંપરાઓ, માનવી અને પ્રકૃતિ એકબીજાના જીવનક્રમમાં વિક્ષેપરૂપ બન્યા સિવાય યથાવત ટકી રહે તે માટે સર્જાઈ છે. તું જેમ જેમ ફરીશ તેમ તેમ જાણીશ, અમારું તો જીવન જ પ્રકૃતિ પર નિર્ભર છે, એને છે દીધે અમારી ચાલવાનું નથી. લ્યુસી તેની ડાયરી લખતી હતી, મેં મારી નોંધ પૂથી લખી. નાનકડું ગામ સાંજની પ્રવૃત્તિઓમાં રમતું થયું. મંદિરે ઝાલર વાગી, હું અને લ્યુસી મંદિરે જવા નીકળ્યા. પાછા ફરતા અમે બંને નદી તરફથી ચાલ્યા. તમે પાછા ક્યારે આવું છો? લ્યુસીએ ચાલતા ચાલતા સહજ રીતે પૂછ્યો અને મારા આંગળામાં પોતાના આંગળા સરકાવ્યા. આછા અંધકારમાં મેં લ્યુસીના સ્પર્શનું અને કથનનું નિમંત્રણ આખા અસ્તિત્વમાં અનુભવ્યું. અત્યારે જ ચાલ કહેવાની ઈચ્છા તો થઈ આવી, પણ તે સાથે જ લ્યુસીને અહીં રોકી રાખવાની ઈચ્છા વધુ પ્રબળતાથી બહાર આવી. મેં થોડું વિચાર્યું ને કહ્યું, લ્યુસી, હું પાછો ફરું તે કરતા તું અહીં આવે તેવું ન બને? આપણે સાથે મળીને ઘણા કામ કરી શક્યું. આમે આ વનમાં રહેવું તને ગમે તો છે જ ને? મને અહીં ગમે છે તે સાચું, પણ એથી હું અહીં રહી પડું એવું તમે વિચારો તેવી મને નવાઈ લાગે છે. લ્યુસીએ આંખો વિસ્તારતા કહ્યું. થોડીવાર કંઈક વિચારીને જરા વ્યંગપૂર્વક હસી અને બોલી, નદી સદેહે દર્શન દે છે એવી બ્રહ્મણાઓ વચ્ચે આવીને રહેવાનું તમે મને કહો છો? ઠીક છે, એ બધું જોઈ સાંભળીને આપણે રોમાંચ અનુભવીએ, છાપાઓ અને બીજા માધ્યમો વડે આ બધું બીજાને જણાવવાનો આનંદ પણ લઈએ, પરંતુ આવી દંતકથાઓના પાત્ર બનવામાં મને રસ નથી. આમ કહીને લ્યુસી થોડી વાર મૌન રહી, પછી આગળ ચાલતા બોલી, અને મને તો લાગે છે કે તમારે પણ અહીં રોકાવાની જરૂર નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

શું કામ છે? લુસીએ થોડું ચીડાઈને કહ્યું. તમે અને ડેડી બંને કોણ જાણે શું કરો છો? આફ્રિકાનું કે અહીંનું એક પણ રિપોર્ટ ડેડી હજી સુધી રજૂ કરી શક્યા નથી. કોણ જાણે યુનિવર્સિટી પણ શા માટે પૈસા આપ્યા કરે છે. આમ કહીને લુસી મારા તરફ ફરીને ઉભી રહી અને બોલી, તમે આટલા વર્ષોથી અહીં કામ કરો છો, પણ તમારા કામ વિશે મને અને ડેડી સિવાય કોને માહિતી છે? હું તો અહીં 15 કે 20 દિવસ રહીશ, પણ પછીના થોડા જ દિવસોમાં દુનિયાના કેટલાય છાપાઓમાં મારું નામ તમે જોઈ શકશો. મારું હૃદય ચીરાઈ ગયું. લુસી આ રીતે વિચારતી હોય એવી કલ્પના પણ મેં નહોતી કરી. મેં તેનો હાથ છોડી દીધો. મારી વ્યગ્રતાને સમાવવા મેં ધીમેથી કહ્યું, મને વિચારવા દે. લુસી એક ક્ષણ ઉભી રહીને પછી ઝડપથી ચાલવા માંડી. થોડે આગળ જઈને અમે એક ખડક પર એકબીજાને અઢેલીને બેઠા. હું બેઠો બેઠો ઉગતા ચંદ્રના ઉજાસમાં નર્મદાને નીરખી રહ્યો. મારું મન વિચારી ચડ્યું, અહીં રહીને હું શું કરીશ? લુસી કહે છે કે અહીં હું જે કામ કરું છું તેની કોઈ કિંમત નથી, એનાથી મારી કોઈ ઓળખ બનતી નથી. વર્ષો પહેલાની સાંજે જ્યારે મને આ કામ સોંપાયું ત્યારે મને પણ એ વિચાર આવી ગયો હતો. આજે ફરી નિર્ણયની ઘડી આવી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આજી, આજે ફરી નિર્ણયની ઘડી આવી છે ત્યારે મને કહેવામાં આવે છે કે મારું કામ વ્યર્થ છે, મારું જીવન વ્યર્થ સ્થૂળ વીત્યું છે, મારું મન ભારે થઈ ગયું. મેં ખડક પર લંબાવ્યું અને જીવનમાં પ્રથમ વખત ઉચ્ચાર્યું, નર્મદે હર. જાણે થોડી પળો માટે મારી આંખ મળી ગઈ. સ્વપ્નમાં જ મને નર્મદા સદેહી સામે આવીને કહેતી હોય તેવું લાગ્યા કર્યું. જાણે કહેતી હોય, તારું કોઈ કામ વ્યર્થ નથી.

સ્થૂળ દેખાતા કામો જ સૂક્ષ્મ વિકાસ તરફ દોરી જાય છે. માત્ર ધન કે યશ મેળવવામાં જીવન સમાપ્ત કરનારા તો અનેક છે. લાખોમાં એકાદ માનવી જ તું જે માર્ગે ચાલ્યો છે તે માર્ગે ચાલે છે. હું જાગી ગઈ અને નિર્ણય સાથે ઊભો થયો. મેં લ્યુસીને કહ્યું, મને જે લાગે છે તે હું મારી જાતે ચકાસી જોવા માંગુ છું, તું મને થોડો સમય આપ, એ દરમિયાન હું મારો રસ્તો શોધી શકીશ. જો સ્પષ્ટ નહીં થઈ શકો તો વળતી જ પડે હું ત્યાં આવીશ, અને સત્ય મળશે તો. એમ કહીને હું અટક્યો અને ઉમેર્યું, તો તું મારી રાહ ન જોતી. ભલે, લ્યુસીએ જવાબ આપ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આજે ફક્ત આટલું જ. નેક્સ્ટ એપિસોડમાં આપણે આ વાતને આગળ વધારીશું. તમને અમારા આ એપિસોડ કેવા લાગે છે એના વિશે અમને જરૂરથી તમારા ફીડબેક અને રિવ્યુઝ મોકલાવશો. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. અમારી ઈમેલ આઈડી છે radiopalampur@gmail.com. તમે અમને મેલ પણ કરી શકો છો, સાથે સાથે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે પણ જોડાઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ ટાઈમ ફરીથી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી યાર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ, અને હું લઈને આવું છું મારા શો પર ગુજરાતી સાહિત્યની અદ્ભુત નવલકથા, નવલિકા અને કેટલીક સાહિત્યિક રચનાઓ કે જેઓ પુસ્તક સ્વરૂપે આપણને સૌને ઇતિહાસથી, પ્રસંગોથી, ઘટનાઓથી અને વાર્તાઓથી વાકેફ કરાવે છે. આવી સુંદર મજાઓની ઘટના અને પ્રસંગોની, વાર્તાઓની જે સાહિત્યિક રચના હોય છે તેની વાત કરવા માટે તમે પણ મને ઇજન કરી શકો છો, તમારી વાતોને મોકલી પણ શકો છો. હાલમાં આપણે સાંભળી રહ્યા છીએ, માણી રહ્યા છીએ સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આ પુસ્તકના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, જેમણે પ્રભાસ પાટણની એટલે કે સોમનાથની પૃષ્ઠભૂમિની કેટલીક વાતોને આ પુસ્તકમાં વાર્તા સ્વરૂપે સંગ્રહિત કરી છે. આજે વાત કરીશું પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીની. ગંભીર અવાજે કંઈક ઊંડા ઉતરી જઈને દધીચી બોલ્યા, દેવો, તમારા તમામ અસ્ત્ર યથાવત છે, પણ મારા પોતાના દેહમાં. સહેજ હસીને બોલ્યા, ત્યાંથી તો કોઈ ચોરી ન જાય ને? ઇન્દ્રાદી દેવો ખિન્ન થઈ ગયા, આવા મહાન ઋષિના દેહમાંથી અસ્ત્ર કેવી રીતે મેળવવા, કંઈક અનર્થ ન થઈ જાય? ધીરે રહીને વરુણ બોલી ઉઠ્યા, ભગવાન, આપે અમારા અસ્ત્રનું રક્ષણ કર્યું ને આ રીતે અમે આપના ઋણી રહીએ, પણ આપના દેહમાં રહેલા એ અસ્ત્ર અમે કેવી રીતે પામી શકીશું? ત્યાં આપના શરીરમાં સ્થિર થયેલા અસ્ત્ર ગમે તેટલા અમોઘ હોય, પણ યુદ્ધ સમયે એ શા કામના? એ માટે તો આગળ ન બોલી શકાય એવી વાત હતી. ઋષિ દધીચી સસ્મિત વદને શાંત ચિત્તે બોલ્યા, સમજ્યા તમે વરુણદેવ, સાચું સમજ્યા. એ શસ્ત્રો મેળવવા આ શરીરનો નાશ કરવો પડે. અને પછી જે ઘટનાક્રમ બને છે તેની વાત માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

વરુણ દેવ કહે છે, જી પ્રભુ, અમે તો કોઈ કર્મે આ કામ ન કરી શકીએ, એટલે કે તમારા દેહનો નાશ, પણ હું જાતે તમને મારું શરીર સમર્પિત કરું તો? દધીચિ ઋષિ જવાબ આપે છે, શાંતમ પાપમ બધા દેવોના મુખમાંથી સરી પડે છે. ના દેવતાઓ, સુરેશ્વર, આ નશ્વર દેહ તો મારે ક્યારેક તો છોડવાનો છે ને. દધીચિ કહે છે, એ દેવ કાર્યમાં ઉપયોગી થાય, દુષ્ટોના સંહારનું સાધન બને, પ્રજાના કલ્યાણમાં કામ આવે, એથી વધુ પુણ્ય કયું હોઈ શકે? ને તમારે મારા પ્રાણ હરવાના નથી. હું જાતે પ્રાણાયામ કરી મારા પ્રાણને આ દેહના પિંજરમાંથી અલગ કરી દઈશ. પછી તમે સહુ તમારા અસ્ત્રની શક્તિઓથી ભરેલા મારા અસ્થિઓને ઉપયોગમાં લઈ આયુધો બનાવ.

બચાવો, દુષ્ટોનો સંહાર કરો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે, તેના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીનીના અંશોને. નેપાળવારમાં દધીચી સમાધિષ્ઠ થઈ અને બેસી ગયા. પ્રાણ પંખેરું ઉડી ગયું. નિષ્પાણ નિશ્ચેતન શરીર અસ્ત્ર શસ્ત્રોની શક્તિઓ સમેત શેષ રહ્યું. થોડી ગ્લાની અને વધુ ઉત્સાહ સાથે દેવો કામે લાગી ગયા અને સૌ અસ્ત્રોનું પુનઃસર્જન થયું. ઇન્દ્રનું અમોઘ શક્તિ ધરાવતું વજ્ર આ રીતે જ નિર્માણ પામ્યું. દેવોનો વિજય નિશ્ચિત બન્યો. વર્ષો વહેતા ગયા અને યુવાન બનેલો પુત્ર પીપલાદ પિતાના દેહાંતનું રહસ્ય જાણવા ઉત્સુક થયો અને એને જાણ્યું ત્યારે ક્રોધથી સળગવા લાગ્યો. સ્વાર્થી દેવો મારા પિતાના મૃત્યુનું કારણ બન્યા. અંદર પ્રજ્વલિત ક્રોધાગ્નિ વડવાગ્નિ સ્વરૂપે બહાર પ્રગટ્યો. હે દેવો, તમારો સ્વાર્થ સિદ્ધ કરવા તમે મારા પિતાને હણ્યા. હવે મારો ક્રોધાગ્નિ તમને બધાને, તમને ન રોકનાર સમસ્ત જગતને બાળીને ભસ્મ કરી દેશે. ક્રુદ્ધ ઋષિ કુમારે ગર્જે છે, બસ હવે કહી નહીં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ભસ્મ જ ભસ્મ. આકાશ ને પાતાળ ભસ્મથી છવાઈ જશે, પ્રાણી માત્રના પ્રાણ હોમાઈ જશે. જાઓ મારા ક્રોધાગ્નિ જાઓ, હે વડવાનલ, તમારી યુગો યુગોની બુવૃક્ષા સંતોષો, ખાવા માંડો, ન થાય તો આખું જગત તમારો કોળિયો બને. અને પછી પછી શું થયું તે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

સરસ્વતી

માર્ગ સરળ નથી, વડવાગ્નિની ઉષ્મા દઝાડશે, માર્ગ લાંબો લાગશે, તને ત્યાં દઝાડતા જ્યાં પણ લાગે ત્યારે પૃથ્વી પટ પર આવી ઠંડી હવા લેજે અને પછી ભૂગર્ભ માર્ગે દોડ્યા કરજે. તું યાદ રાખજે, તું અસામાન્ય છે. તારું રક્ષણ કરવા જો કોઈ સમર્થ હોય તો તે તું પોતે જ છે. તારું કલ્યાણ થાવ, તેમ બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતીને કહે છે. અને પછીનો ઘટનાક્રમ માણવા રેડિયો પાલનપુર સુધી, એટલે કે આ રેડિયો પાલનપુરના અવાજ સુધી, અવાજ સાથે જોડાયેલા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો 90.4 મેગાહર્ટ્ઝ.

પ્રચંડ વડ વાનલને મસ્તક પર ધારણ કરી શુભ્રવસના શારદા ચાલી નીકળી. યુગો સુધી જગતને જ્ઞાનનું તેજ અને કલાઓથી સૌમ્યતાથી એણે સમૃદ્ધ રાખવાનું હતું. દેવ કાર્ય, વિશ્વ કલ્યાણ અને પ્રાણી માત્રને ભયાનક સંકટમાંથી બચાવવાની એષણા લઈને કુમારિકા સરસ્વતી ચાલી નીકળી ને પ્રભાસ તીર્થ સુધી પહોંચી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે ઈઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે, તે પુસ્તકના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીના અંશોને. પ્રભાસ પાટણ સુધી કુમારિકા સરસ્વતી પહોંચી ગઈ. પ્રકાશમાન પ્રભાસ ક્ષેત્ર જાણે એને આવકારવા વધુ પ્રકાશ પ્રગટાવતું હતું. ઉત્સાહ હતી. આ સમુદ્ર આવ્યો ને આ સંકટ એને સોંપ્યું એવા ઉત્સાહથી પગમાં ગતિ વધી. પણ એમ કઈ સંકટો ટળી થોડા જ જાય છે.

એક દુષ્ટ અસુર નામે કૃતસ્મર આ કુમારિકાને જોઈ ગયો. રૂમઝુમ છતાં વેગીલી ચાલે ચાલતી હંસગામીની શુક્લાંબરા ધરા સરસ્વતીનું રૂપ એને મોહી ગયું. માર્ગમાં આવીને તે ઊભો રહ્યો. સુંદરી, હું કૃતસ્મરા તારા સૌંદર્યથી પ્રભાવિત થયો છું, મને પતિ તરીકે સ્વીકારી લે, મારી અર્ધાંગીની બન. પણ એ તો કેમ બને? હું સર્વ સ્વતંત્ર નથી, મારે પિતાને પૂછવું પડે ને. અને આ દેવ કાર્ય? સરસ્વતીજી બોલ્યા, હું એ કંઈ ન જાણું, મારા બલ પરાક્રમથી તું અજાણ છે. જો તું સીધી રીતે મને આધીન નહીં થાય તો હું બલાત્કારે તને મારી મનાવીશ. મનાવ્યા બાદ તને હું મારી રીતે મારા નગરે લઈ જઈશ. બોલ, શું કહેવું છે? આ તો જ્ઞાનશયી બુદ્ધિમય કાર્ય પૂર્ણ કરવું છે, એટલે ક્રોધ તો પોસાય નહીં સરસ્વતીજીને. એટલે કહે છે એમ? જો એમ જ છે તો હું માર્ગમાં થાક ઉતારી લઉં, સ્નાનાદિથી પવિત્ર બનું, પણ ત્યાં સુધી આ ઘટને તમે ઉપાડી લેશો. અને હવેનો ઘટના ક્રમ માણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. 90.4 મેગાહર્ટઝ પર મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

માં સરસ્વતીએ તે સમયે પોતાના કુમારિકા સ્વરૂપથી અંજાયેલા એ અસુરને સમજાવી દીધો, મનાવી લીધો તે વડવાનલને પોતાના માથે લેવા માટે. અટહાસ્યની સાથે તે અસુર જવાબ આપે છે, એમાં શું લાવ એમ કહીને વડવાનલનો ઘટ હાથમાં લેતા જ કૃતસ્મર બળીને ભસ્મ થઈ ગયો. સમુદ્ર સામે જ હતો, પ્રગટ થયો ઘટ સ્વીકારી લીધો અને વડવાગ્નિને સૂચી મુખ સોયના કાણા જેટલું મુખ બનાવીને સમુદ્રને શોષવાની સ્વીકૃતિ આપી અને સંસાર બચી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજેઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે તેના કેટલાય એવા ઐતિહાસિક પ્રસંગોની વાર્તાઓની ઘટમાળને આરજેઆરના સ્વરમાં. આજે પણ પ્રભાસમાં સોમનાથના સમુદ્રના તટે સરસ્વતીને કાંઠે કૃતસ્મર પર્વત હયાત છે. એમાંથી બળવાની યાદરૂપે કાળા પથ્થરો નીકળે છે ને મૂર્તિઓ બને છે. કદાચ સમુદ્ર કાંઠે થયેલા જ્વાળામુખી ફાટવાનું આ નિશાન હોઈ શકે. સમુદ્ર સ્વયં પ્રગટ થવાની વાતો અનેક વાર પ્રભાસમાં થાય છે. આ ઘટના બની એ કદાચ સુનામી જેવી દરિયાઈ તોફાન આવ્યાનું સૂચક પણ હોઈ શકે. આપણે તો સરસ્વતીના મીઠા જળનું પાન કરવાનું અને જ્ઞાનામૃતનો આસ્વાદ લેવાનું યાદ રાખીએ. અહીંયા લેખક નોંધે છે કે મસ્તક ઉપર વડવાનલ લઈને સમુદ્ર તરફ જતી સૌમ્ય તેજસ્વીની માતા સરસ્વતીનું સુંદર શિલ્પ આજે અહલ્યાબાઈ વાળા શિવ મંદિરમાં શિવલિંગના બાજુમાં સુરક્ષિત છે. અદભુત રીતે આ પ્રકારને જે પણ લોકવાયકા અને ધાર્મિક વાર્તાઓ ત્યાં દંતકથા સ્વરૂપે અને કેટલાય એવા ગ્રંથોમાં સંગ્રહાયેલી છે તેને વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવવાનું લેખકના ફાળે જાય છે. તેમના પુસ્તકની નવી એટલે કે પ્રકરણ 3ની વાર્તા ગુરુ દક્ષિણા પણ આપણે માણીશું, પરંતુ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

પ્રકરણ 3 ગુરુ દક્ષિણા. સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ સોમનાથની પૃષ્ઠભૂમિમાં સર્જાયેલી કેટલીય ઘટનાઓ અને કેટલીય એવી કથાઓ ત્યાં સંગ્રહાયેલી છે તેની વાર્તા સ્વરૂપની આ શ્રેણી છે. ગુરુ દક્ષિણા. પૂર્વ ક્ષિતિજ પર દશે દિશાઓને સ્વર્ણિમ રક્તિમ બનાવતો અરુણ સાતે અશ્વોને લગામ ખેંચતો પ્રગતિ રહ્યો છે. પંખીઓ નીડ છોડીને મધુર કલરવથી દિશાઓને જાગૃત કરી રહ્યા છે. કોઈ ખૂણેથી ગંભીર સ્વરમાં વેદ ધ્વનિ પવિત્રતા ફેલાવી રહ્યો છે. કિશોર વયના તેજસ્વી છાત્રવૃંદો ક્યાંકથી જળ લઈ આવતા, ક્યાંક ઇંગુદી ફળ તોડતા, ક્યાંકથી પુષ્પો વીણીને આમથી તેમ ત્વરિત છતાં ધીર ગતિથી ફરતા નજરે ચડે છે. પરમ શાંતિ છે પણ મૌનનો ભાર નથી, કોલાહલનો સદંતર અભાવ છે પણ ધબકતા જીવનનું ચૈતન્ય અણુએ અણુથી પ્રગટી રહ્યું છે. આવા મધુમય વાતાવરણમાં ઋષિ સાંદીપની પોતાની પર્ણકુટીરના પ્રાંગણમાં નિત્યક્રમ અનુસાર જ આસન પર વિરાજ્યા છે. આંખો બધી તરફ નિરીક્ષણ કરી રહી છે અને છતાંય જાણે કંઈ જ ન જોતા હોય તેમ પોતાની ભીતરમાં કંઈક

શોધી રહ્યા હોય એમ જણાય છે. મુખમુદ્રા પર ધીર ગંભીર નિર્લેપતાપૂર્વકની પ્રસન્નતાનો ભાવ છે, પણ આંખોના ઊંડાણમાં જાણે એક ઘેરી ઉદાસી રહી રહીને ડોકિયો કરી જાય છે. ત્યાં તો પર્ણકુટીરના પડખેથી જ બે કિશોરો, એક ઉદિત નવચંદ્ર જેવો ગૌર અને એક મેઘ શ્યામ, ગુરુજીના ચરણોમાં વંદન કરતા આવીને ઊભા છે. ગુરુજી પ્રણામ. ઓહો રામ કૃષ્ણ, આવો બેસો. અને પર્ણકુટીર તરફ મોં કરી અવશ બોલી ઉઠે છે, જુઓ તો દેવી કોણ આવ્યું છે? કોણ હોય વળી? પર્ણકુટીરની બહાર પગ મૂકતા ગુરુમાતા કહે છે, અત્યારે અધ્યયન વેળાએ એ જ હશે નટખર કનૈયો, આવ્યો હશે મને પીડવવાને. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

માં આવું કેમ કહો છો? કૃષ્ણ જ બોલ્યા, આપને પીડવવાને, એટલે આપને કોઈ પણ પીડા થાય તે પહેલા આ બંને ભાઈઓ જગતનો ત્યાગ ન કરે? અરે દેવી, આવું અવળું કેમ કહો છો? આખા આશ્રમમાં તમારો સૌથી લાડકો તો આ કાનો જ છે ને, ગુરુજી કહે છે. અવળું બોલું છું? પેલી ગોપીઓને કેવી પીડા પહોંચાડી હતી તેની ખબર છે તમને? ના, તમને સ્થિત પ્રજ્ઞ પુરુષોને એની ખબર ન પડે, પણ અમને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. અરે દેવી, પણ એનું આજે શું છે? જો બંને કેવા રૂડા રૂપાળા.

સુહામણા અને વળી વિદ્યાઓના તેજથી ઓપતા દેખાય છે. આવા શિષ્યો માટે તો બૃહસ્પતિ પણ કામના કરે એ જ છે ને. આવા રૂડા રૂપાળા સુહામણા અકારણ વહાલા લાગે તેવા પણ જશે. આજે જ હમણાં તમે જ સમાવર્તન સ્નાનનો આદેશ કરશો અને પછી મારી અસુની આંખો એમનો પીછો કરશે ક્ષિતિજ સુધી. અરે હા, આજે તો એમનો દીક્ષાંત દિવસ છે. હજુ હમણાં જ તો એમને આવ્યા નિહાળું અને થોડા જ સમયમાં વેદ ઉપનિષદ સહિત બધી જ વિદ્યાઓ 64 કળાઓ આત્મસાત કરી લીધી. કૃષ્ણ કહે છે, એ તો માતાજીએ સવારે સવારે મસ્તક સૂંઘીને ગોરી ગાયનું દૂધ પાયું ને, એનો જ પ્રતાપ છે. ને માતા બોલી ઉઠ્યા, આજ તો વળી મારો પુત્ર છે તેજસ્વી. ગુરુજી કંઈક બોલવા ઉતાવળા થયા છે, આકાશના છેડે કંઈક શોધતા હોય એમ બોલી ઉઠે છે. એને અધ્યયન કરાવતા એમ લાગે જાણે ગુરુજીની વાચા થંભી જાય છે. દીવા સ્વપ્નમાં છે, ગુરુપત્ની તેમને શબ્દોથી ઢંઢોળે છે. ક્યાં ખોવાય, જાણે એ વિદ્યાઓનું અધ્યયન નથી કરતો, વિદ્યાઓ એમાંથી પ્રગટ થાય છે. અમે તો શબ્દનો વેરી જાણીએ, એ તો જાણે વિદ્યાઓના સ્ત્રોત છે, વિદ્યાઓનો સ્વામી છે. અને બસ તે એમાં સરી પડે છે યાદોમાં ગુરુજી. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નંબર છે. અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને ઈમેલ થકી પણ તમે તમારા પ્રતિભાવ અમને મોકલી શકો. ગૂગલ પ્લે સ્ટોર પરથી અને આઈફોનના આઈટ્યુન સ્ટોર પરથી અમારી મોબાઈલ એપ્લિકેશન રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરી દો અને રેડિયો ગાર્ડનના માધ્યમથી પણ તમે અમારી સાથે જોડાયેલા રહી શકો છો. આ સાથે તમારા પ્રતિભાવ અમને મોકલવાનું બિલકુલ ચૂકતા નહીં. આ સાથે તમારા તમામે તમામ પ્રતિભાવો અમને મોકલવાનું ચૂકતા નહીં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: અમદાવાદ ભાવનગર વચ્ચે નાનું ગામ, ગામનું નામ વલભીપુર, હાઈવે ઉપર આવેલું ગામ, 24 કલાકનો માર્ગ વાહન વ્યવહાર, બધું જ આ ગામમાં મળી રહે. ગામ નાનું છતાં રોડની બે તરફ વિકસેલું, એક તરફ ઓછા લોકો રહે, બીજી તરફ ગામ વલભીપુર મૂળ ગામ. ગામમાં એક શાળા, શાળાનું નામ વલભીપુર પ્રાથમિક શાળા, સરકારી શાળા નામ હોઈ શકે વલભીપુર સરકારી શાળા. આ શાળામાં એક શિક્ષક,

એમનું નામ અજીતસિંહભાઈ અને અજીતસિંહ સોલંકી વિશે આજે હું વાત કરીશ. વાત જાણે એમ બની કે અજીતસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે અને એ જમાનામાં દીકરીઓ ભણવા ના આવે, એમાં ક્ષત્રિય સમાજની દીકરી તો ન જ આવે. આ વાત છે 1974 ની. પણ અજીતસિંહભાઈ વલભીપુરના જ અજીતસિંહભાઈ રાજપૂત સમાજના, અને એ કારણે બે પાંચ દીકરીઓ શાળામાં આવતી થઈ. પણ એક દિવસ એવું બન્યું કે એક દીકરી શનિવારના દિવસે રોડ ક્રોસ કરીને શાળામાં આવતી હતી, અને કોઈ આવતી ખૂબ જ ઝડપથી આવતી, કોઈ ટ્રાવેલ્સ ના નીચે, કોઈ ટ્રક ના નીચે દીકરીનો અકસ્માત થયો અને વલભીપુરમાં એ દિવસે કાળો કેર થયો. દીકરીઓ ભણવા આવતી નહોતી, એમાંથી એક આવતી દીકરી, ક્ષત્રિય સમાજની દીકરી, અકસ્માતમાં મૃત્યુ પામી. શાળામાં શોક, ગામમાં શોક, ભાવનગરમાં શોક. સૌથી વધારે દુઃખ જો કદાચ હોય તો એ દુઃખ હતું અજીતસિંહભાઈને. શું મોઢું બતાવે એ વાલીને. ફરીથી અજીતસિંહભાઈએ પ્રયત્નો કર્યા. વલભીપુર રોડની બીજી તરફ જે વસાહત હતી ત્યાં વાલીઓને પૂછ્યું કે આ વિસ્તારમાં શાળા બને તો તમે તૈયાર છો? વાલીઓ તૈયાર થયા. તમને થશે એક ગામ છે, ગામમાં એક શાળા છે, શાળામાં એક માસ્તર છે, માસ્તર શાળા બનાવવા માટે કીધું. એમાં શું નવી વાત? ના, જીવતી વાર્તા જુદી. અકબર ભલે હો મહાન, એથી મહાન હું છું. અજીતસિંહભાઈ જેવા શિક્ષક કે અકબર ભલે હો મહાન, એથી મહાન હું છું, એ હતો 940 સરતાજ હું છું. ગરબાર છોડી પ્રવેશું વર્ગ દરબારમાં, 100 સલામો ઝીલતો હું તાજ છું, સરતાજ છું. કારણ, હું શિક્ષક છું, શિક્ષક છું, શિક્ષક છું. આવા શિક્ષક અજીતસિંહભાઈએ નક્કી કરી લીધું કે કોઈ પણ સંજોગોમાં દીકરીઓ ભણવા આવે એ માટે રોડની આ તરફ શાળા બનાવીશું. જિલ્લા પંચાયતમાં જાણ કરી. જિલ્લા પંચાયત કે કેવું 1974 કે અમારી જોડે પૈસા નથી, તમે કહો તો મંજૂરી મળી જાય. અને અજીતસિંહભાઈને રોડની આ તરફ પ્રાથમિક શાળા ચલાવવા માટેની મંજૂરી મળી. મકાન વગરની તો શાળા હોય નહીં, પણ આ તો અજીતસિંહભાઈ, હું ચિતરું છું, ચિતરી ચડશે તેવું ચિતર આવી જાણું છું. અવનવ ચિતરનારને સર્જન હાર બનાવી જાણું છું. હું શિક્ષક છું, હું સર્જક છું. આ સર્જક શિક્ષકે સરસ મજાનો વિચાર કર્યો. આ એ જમાનાની વાત છે જયારે ટેપ રેકોર્ડની અંદર ઓડિયો કેસેટ ચાલતી હતી, અને ઓડિયો કેસેટના ઉપર ગીત કે સંભળાતું મોરારી બાપુની કથાની ઓડિયો કેસેટો ભેગી કરી આ અજીતસિંહભાઈએ જે જગ્યાએ ગામના લોકો બેસતા હતા ત્યાં આખો શ્રાવણ મહિનો આ ટેપ વગાડી. આવું કરવાનું કારણ હતું કે એમણે મોરારી બાપુને કીધું કે મારે રૂમ બનાવી છે તો મારા માટે કથા કરો. બાપુ જોડે સમય નહોતો તો બાપુની ઓડિયો કેસેટ વગાડી. તો લગભગ એ જમાનામાં 24,000 રૂપિયા ભેગા થયા મોરારી બાપુની ઓડિયો કેસેટ ગામ આગળ વગાડવાની આરતીના ને એમ થઈને 24,000 રૂપિયા થયા. આ રકમ એવી હતી કે નથી મકાન બની શકતું, નથી શાળા બની શકતી. અજીતસિંહભાઈ જોડે કોઈ વિકલ્પ નથી. એમણે ફરીથી મોરારી બાપુને કીધું કે બાપુ આ 24,000 રાખો, મારી જોડે પૈસા નથી, નથી રૂમ બાંધી શકાય એવું, નથી શાળા રાખી શકાય એવું. દીકરીઓ નહીં ભણે તો ચાલશે, પણ હવે હું થાક્યો. એ દિવસે મોરારી બાપુએ કીધું કે આ 24,000 રાખો, બાકીની જે પણ રકમ ઘટતી હશે તમારી શાળાનું બાંધકામ થશે. શ્રોતા મિત્રો, આજે અમદાવાદથી વલભીપુર જતા એક યુનિવર્સિટીને શોભે એવું મકાન છે માનસ પ્રાથમિક શાળા.

0: શાળાનું નામ માનસ પ્રાથમિક શાળા રાખવાનું એકમાત્ર કારણ એ કે રામચરિત માનસના કથાના પૈસામાંથી 24,000 રૂપિયાથી શરૂ થયેલી આ શાળા છે. આજે બાલ મંદિરથી કોલેજ સુધીનું એક ઇન્સ્ટિટ્યૂટ છે માનસ પ્રાથમિક શાળા, માનસ એજ્યુકેશન કેમ્પસ. વાત કરીએ ફરીથી અજીતસિંહભાઈની. અજીતસિંહભાઈ આજે પણ શૈક્ષણિક રીતે સક્રિય છે, ગુજરાત સરકારમાં પણ તેઓ અનેક જગ્યાએ સહયોગી થાય છે. રાજ્ય પારિતોષિક, રાષ્ટ્રીય પારિતોષિક, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અબ્દુલ કલામ સાહેબના હસ્તે તેઓને ઇન્ટરનેશનલ કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન એવોર્ડ પણ મળેલો છે. અને આ રીતે કથા કરી શાળાનું બાંધકામ બનાવનાર દુનિયાના એકમાત્ર શિક્ષકને આપણે સૌ આજે યાદ કરીશું. આ અજીતસિંહભાઈ, જેમની જીવતી વાર્તા છે કે એમણે માત્ર ને માત્ર દીકરીઓ માટેનું જ શિક્ષણનું સંકુલ બનાવ્યું એમ નહીં, આજે કોઈ પણ વ્યક્તિ એ સંકુલમાં જઈ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. મમતાબેન પરમાર, અજીતસિંહભાઈ, રાજુભાઈ, રમણભાઈ સોની, મોટીભાઈ નાયક, આ એવા માણસો છે જે આ સંકુલ પાછળ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. અને એટલા માટે જ અજીતસિંહભાઈને આજે આપણે આજની વાર્તામાં યાદ કરીએ, કારણ કે બાકીની રકમ આપી એવું જ નહીં પણ એ પછીથી પણ માનસ પ્રાથમિક શાળાની અંદર આજે એક એક રૂપિયાનો હિસાબ આપી લોકોને જાગૃત કરવામાં આવે છે. તો આવા અનોખા પાત્ર, આપણા અનોખા વ્યક્તિ અજીતસિંહભાઈ વિશે આજે આપણે વાત કરી. અજીતસિંહભાઈ આજે પણ વલભીપુરમાં સક્રિય રીતે શૈક્ષણિક રીતે કાર્ય કરી રહ્યા છે. આખા ગામમાં જઈ તમે ગમે ત્યારે પૂછો, અજીતસિંહભાઈ સોલંકી કોઈ પણ વ્યક્તિ આપને બતાવશે. તો આ અજીતસિંહભાઈને યાદ કરી આજની વાર્તા આપણે અહીં અટકાવીશું. આવી જ અનેક બીજી વાર્તાઓ સાથે ફરીથી આપણે મળતા રહીશું. 90.4 FM પાલનપુર. જય હિન્દ, જય ગુજરાત.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું આરજે જ્યોતિ તમારી માટે લઈ આવી છું એક નવી વાર્તા. દોસ્તો, જીવનમાં ક્યારે ટકવું અને ક્યાં અટકવું, જો એનું આપણને ખ્યાલ આવી જાય તો જીવન બહુ સરળ થઈ જાય નહીં. તો ચાલો જોઈએ આ નવી વાર્તામાં. એક વેપારી મધનો વેપાર કરતો હતો. એ જે વખતે પોતાના ગ્રાહક માટે મદ ભરી રહ્યો હતો એ વખતે એના હાથમાંથી એ બરણી છટકી ગઈ અને જમીન પર પડી ગઈ. હવે જમીનમાંથી જેટલું મધ લઈ શકાતું હતું એટલું મધ એ વેપારીએ ઉપર ઉપરથી લઈ લીધું અને બાકીનું મધ એને જમીન પર જ રહેવા લાગ્યું. મધ જમીન પર પડેલું જોઈ અને કેટલીક માખીઓ તેને ઘેરી વળી. ઓબ્વિયસલી માખી છે, મધ મીઠું છે તો એને ભાવવાનું જ. તો માખીઓ બધું જ ભૂલીને એ મધ ખાવામાં મશગુલ થઈ ગઈ. આ મધ ખાવાની મશગુલમાં તે એ ભૂલી ગઈ કે તેની જ પાંખમાં આ મધ ચોંટી રહ્યું છે. જ્યાં સુધી એમનું પેટ ન ભરાયું ત્યાં સુધી એણે મધ ખાવાનું ચાલુ રાખ્યું. પરંતુ પેટ ભરી ગયા પછી જ્યારે આ માખીઓએ ઉડવાનો પ્રયાસ કર્યો તો મધ એમની પાંખોમાં ચોંટેલું હોવાથી તે ઉડી જ ન શકી. તેણે પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા પણ એ બધા જ પ્રયાસોમાં આ માખીઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. અરે, આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે આ બધી માખીઓની દુર્દશા જોઈને પણ સમજી ન હતી. એ પણ પોતાની જાતને રોકી ન શકી અને જાતે જ એણે મોતને આમંત્રણ આપ્યું. દોસ્તો, લાલચ આપણે સાંભળ્યું છે ને, લાલચ બુરી બલા છે. લાલચ કેટલી રાખવી અને એને કેવી રીતે સંયમમાં પરિવર્તિત કરવી એ બહુ

મહત્વનું છે. જીવનમાં જો સંયમ હોય અને ખબર પડી જાય કે ક્યાં અટકવાનું છે તો જીવન બહુ જ સરળ થઈ જાય. તો આજનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજી જ્યોતિની શુભકામનાઓ.

0: અભિનેત્રી હતી, સિનેમા અને નાટકમાં કામ કરતી હતી. આ અભિનેત્રી રૂપ રૂપનો અંબાર, એટલે લોકો એની ફિલ્મ અને નાટક જોવા પડાપડી કરતા. આ અભિનેત્રીને એક વખત ચામડીનો રોગ થયો અને ધીરે ધીરે એનું શરીર કાળું પડવા લાગ્યું. જે રૂપને કારણે એ લોકપ્રિય હતી એ રૂપ ધીમે ધીમે ઢળવા લાગ્યું. સારામાં સારા ડોક્ટરોની સલાહ લીધી પણ રોગ મટતો જ ન હતો, ઉલટાનો તે દિવસે ને દિવસે વધે જતો હતો. એક દિવસ એ અભિનેત્રીએ અરીસામાં પોતાનો કદરૂપો ચહેરો જોયો અને પોતાનો જ ચહેરો જોઈ અને એ એવી ગુસ્સે ભરાઈ કે એણે અરીસો જ ફોડી નાખ્યો. એને આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો, પણ પ્રભુએ આપેલા મહામૂલા જીવનને સમાપ્ત કરી દેવાને બદલે સત્કાર્યમાં લગાડવાની આ અભિનેત્રીને વિચાર આવ્યો. એને અભિનય અને નાચવા સિવાય કંઈ આવડતું તો હતું નહીં, એટલે હવે કરવું શું? આવું બધું વિચાર્યા પછી તેને એક વિચાર આવ્યો કે એને ઢીંગલીઓ બહુ સરસ બનાવતા આવડે છે, તો એને થયું કે લાવને હું ઢીંગલી બનાવવાનું જ કામ શરૂ કરું અને આ ઢીંગલીઓ બનાવી અને હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે તેવા બીમાર બાળકોને હું આ ઢીંગલીઓ આપું. એ અભિનેત્રીએ ઘરમાં બેસીને આખો દિવસ ઢીંગલીઓ બનાવવાનું કાર્ય આરંભ્યું અને પછી મોડી સાંજે પોતે જ હોસ્પિટલ જઈ અને બાળકોને ઢીંગલીઓ અને આશીર્વાદ આપ્યા. આ ઢીંગલીઓ મેળવીને બાળકો પણ ખૂબ રાજી થતા અને જલ્દી સાજા પણ થઈ જતા. ધીમે ધીમે આ અભિનેત્રી બાળકોનું પ્રિય પાત્ર બની ગઈ. બાળકો એને ભરપૂર પ્રેમ કરતા અને એને ઢીંગલીવાળી અમ્મા તરીકે ઓળખતા. આ અભિનેત્રીનું નામ હતું બ્રિટિક્સ થોમ્સન. દોસ્તો, સમાજની સુખાકારી માટે કોઈ કામ હાથ પર ધરીએ તો લોકો તમારા રૂપ સામે નહીં જોવે, પણ તમારું હૃદય સામે જોશે. શરીર ભલે ગમે તેટલું કદરૂપું હોય, પણ જો હૃદય રૂપાળું હશે તો લોકો અચૂકપણે આદર આપશે. તમારો દિવસ મંગલમય રહે. તો સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, હું આરજી જ્યોતિ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. એક ખૂબસૂરત

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: પાક્કા પાલનપુરીની ઓળખ એટલે ટ્યુન રહે, મસ્ત રહે, સાંભળતું રહે ઓનલી ઓન 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.
2: હેલો, હાય, નમસ્કાર. गानों की इस महफिल में मैं आपका तहे दिल से स्वागत करती हूँ. आज हम जो भी गाने सुनेंगे वो कुमार शानू जी ने गाए हुए हैं. आपको तो पता ही है कि कुमार शानू जी हिंदी सिनेमा के एक जाने माने गायक हैं. उनका जन्म कोलकाता में हुआ था. उनका नाम दरअसल कुमार शानू जी नहीं है, बल्कि उनका असली नाम केदारनाथ भट्टाचार्य है. उनके पिताजी भी स्वयं एक अच्छे गायक और संगीतकार थे. उन्होंने ही कुमार शानू जी को गायकी और तबला वादन सिखाया था. आपको पता है कि उनको फिल्म फेयर पुरस्कार मिला है इस गाने की वजह से, और वो गाना है सोचेंगे तुम्हें प्यार. ये गाना दीवाना फिल्म से है, जिसका संगीत निर्देशक नदीम श्रवण ने किया है. तो अगर इस गाने की बात ही हो रही है तो चलो इस गाने को सुन भी लेते हैं. सोचेंगे तुम्हें प्यार.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તેરી રૂથલી પડ્યું. અરે રાટી થઈ જાય એવો અકસ્માત થઈ ગયો. પ્રતાપગઢમાં જેને જેને સાંભળ્યું એના રૂવાડા ઉભા થઈ ગયા. નાનોની વહુ કાશી, નાની ઉંમરની, અને એને બે નાના છોકરા. આસમાન તો જાણે ચીરાઈને ફાટી પડ્યું ને કાળો કકળાટ થઈ ગયો.
1: પણ એ કકળાટ, અરે રાતી, હલચલ બધું ધીમે ધીમે શમી ગયું. 3 મહિના વીત્યા, 4 મહિના વીત્યા, 6 મહિના વીત્યા. નાનુની વહુ કાશીએ બીજું ઘર કર્યું. મેરકા ઘાયલના ઘરમાં જઈને બેઠી. બધું થર પડી ગયું. પ્રતાપગઢમાં સુખ હોય કે દુઃખ, આમ જ બધું થર પડી જતું હતું.
0: માત્ર એક લાખું હજી થર પડતી નહોતી. માણસોના મનમાં હજી એ સળવળતી હતી. કાશી બે નાના છોકરા લઈને મેરકા ઘાયલના ઘરમાં બેઠી એટલે લાખો માણસોના મનમાંથી ફરી વાર બહાર નીકળી, ફરી વાર એમની વાતોમાં સળવળવા લાગી.
2: મારી બેટી લાખુડી વાણિયા બામણને ટપી જાય એવી નીકળી.
3: ઠીક હવે મારા ભાઈ,
2: ઠીક કેમ
3: ત્યારે શું?
2: હા ઓ, મારી બેટી છે ટંકણ ખાણ જેવી, એની કોઈ કરતા કોઈ વાત આપણે સાંભળી નથી.
3: પણ હવે એનામાં રહ્યું છે હું.
2: હા, સુકાઈ થઈ છે, સુકાઈને કોચલું વળી ગઈ છે. પણ તોય
3: સાચું ભાઈ, હું ગમે એવી હુકાઈને કોચલું વળી ગયું હોય તો જુવાન બૈરી.
2: પણ હવે લાખોની જુવાની એ કેટલા વર્ષ થાય, આમ ને આમ સુકાતી જાય સુકાતી જાય તો પછી.
4: લાખુના ભાઈ કાનજીને પણ આટલા વખત પછી ફરી મનમાં કઈક ઉગ્યું હશે એટલે લાખુ પાસે એને વાત કાઢી. કે છે કે કાશી બે છોકરાને લઈને મેરકા ઘાયલના ઘરમાં બેઠી. લાખુએ ભાઈ સામે જોયું, હોઠ ઉપર આંગળી રાખીને સહેજ માથું હલાવીને કહ્યું
1: હા,
4: અને પછી કઈક ખંખેરતી હોય એમ હોઠ ઉપરથી હાથ લઈને ખંખેરી રાખ્યો. કાનજીને લાગ્યું કે એની બેન એને કહેતી હતી,
1: મારો ધણી ક્યાં હજી મરી ગયો છે અને મારે ક્યાં નાના છોકરા મોટા કરવાની ચિંતા છે.
4: વાત એણે છેડી એવી જ દાટી દીધી. પણ લાખુ સુકાતી જતી હતી, કાળી પડતી જતી હતી, અને માથામાં કાનજીની નજર પડી ગઈ. લાખુના માથામાં થોડા વાળ દેખાતા હતા. કાનજી નજર ફેરવી ગઈ, એનું હૈયું ભરાઈ આવ્યું. લાખુ આવું શા માટે, આમ સુકાઈ મરવાનો અરજ છો? પણ લાખુને સીધે સીધું કાંઈ પૂછતા એની જીભ ઉપડતી નથી.
1: અને લાખુને એને પૂછ્યું હોત તો એનો જવાબ કદાચ લાખુ પાસે પણ નહોતો. શા માટે આમ સુકાઈ મરતી હતી? એને કોણ રોકે એવું હતું?
0: કોઈ રોકે એવું નહોતું, અને એટલે જ કદાચ એ રોકાઈ હતી. માણસ એક અજબ પૂતળું છે, એને જીવવા કરતા એ ક્યારેક મરવું વધારે ગમતું હોય છે. લાખુ પર કોઈનો દાબ નહોતો, એનો રસ્તો સરળ હતો, પણ સરળ રસ્તે એને જવું નહોતું. અને હવે અઘરા અને અટપટા રસ્તા ઉપર એ ઘણી આગળ નીકળી ગઈ હતી. જિંદગીના ભાર નીચે પીસાતી, કચડાતી, ઘસડાતી, સમયના પ્રવાહમાં એ આગળ ટકેલાતી હતી. એકવાર કાનજીને લાખુએ ખાસ સંદેશો મોકલીને બોલાવ્યો.
4: બેનને એવું તો શું કામ હશે એ કાનજી સમજી શક્યો નહીં. એના મનમાં અનેક વિચારો ઘૂંટાઈ ગયા.
1: ભાઈ કાનજી, આ જેલમાં અમુક વર્ષે ઘરે આવવા દેશે એ વાત સાચી?
4: કાનજી બેનની સામે તાકી રહ્યો, એના રૂવાડા ખડા.

0: પૂરું એક અઠવાડિયું પસાર થઈ ગયું. લાખુ રોજ ભાઈની રાહ જોતી રહી. એક અઠવાડિયા પછી આવ્યો, પણ લાખુ સામે બેસીને વાત કરવાની હિંમત એનામાં નહોતી. લાખુ કરતા એ ઢીલો હતો. માંડ માંડ એને બેનને વાત કરી. હું એને જેલમાં તોફાન કર્યું છું, કોકને માર્યો છું, એની સજા વધારે કડક થઈ ગઈ ને એને ઘેર આવવાની છૂટ નથી.
1: ભાઈની વાત સાંભળી લાખોએ પોતાનું મોં ફેરવી લીધું. દાબી રાખવા ખૂબ મહેનત કરી, છતાં ડૂસકો આવી ગયો. દિવસો, મહિનાઓ, વર્ષો વીતતા જતા હતા. ખેતરમાં એકલ દોકલ ચાળીઓ ઉભો હોય એમ લાખો સમયના સૂકા મેદાનમાં ઉભી હતી. ઠંડી, ગરમી, વરસાદ, ઋતુઓ બદલાતી જતી હતી. ચાળીઓ ઉભો હતો. ધરતીના રંગ બદલાતા જતા હતા, આસમાનના રંગ બદલાતા હતા, પણ ચાડિયાના રંગ બદલાતા નહોતા. રંગ ધીમે ધીમે ઉડતા જતા હતા. તડકાના તપારાથી, હવાની થપાટોથી કલેવર ઘસાતું જતું હતું, ફાટી તૂટીને રંદી થતું જતું હતું.
2: એકવાર ભાઈ સાથે અમદાવાદ જેલમાં જઈને લાખુ મોહનને મળી આવી. પછી તો બીજી વાર ગઈ, ત્રીજી વાર ગઈ. જયારે છૂટ મળતી ને ત્યારે ભાઈને લઈને અમદાવાદ જઈ આવતી. જિંદગી હવે હળવે હળવે વીતતી હતી, પણ બસ વીતતી જતી હતી. પ્રતાપગઢમાં ધીમે ધીમે લાખો ભૂસાતી ગઈ. જુવાનીઓના દિલમાંથી આધેડ આદમીઓના દિલમાં થઈને હવે છેક જાણે ગામની બહાર નીકળી ગઈ. એના નામમાં હવે કોઈ જાદુ નહોતો, એની વાતમાં હવે કોઈ રંગ નહોતો. એનું નામ લેતી વખતે કોઈ ઊંડો શ્વાસ લેતું નહોતું, કોઈની આંખો ફરકી જતી નહોતી, દિલમાં કોઈને ગલી પછી એ ધોતી નથી. લૂમ ઝૂમ લચી ગયેલા છોડમાં ફૂલ હવે ખરી ગયા હતા, પાન પણ ખરી ગયા હતા, ડાળીઓ સુકાતી જતી હતી. કોઈની નજર એના ઉપર પડે કે ન પડે, બધું સરખું હતું.
1: માણસો ક્યારેક વાતચીતમાં લાખોને સંભાળતા, પણ એ એકબીજાને શિખામણ આપવા માટે. આ લાખો લાખોડી નહીં હો, અરે તમને શું ખબર હોય, 15-16 વર્ષથી બેઠી છે. લાખો જીવતી સ્ત્રી મટીને જાણે કે લોકવાયકા બની ગઈ. એમને એમ 17 વર્ષ વીતી ગયા. લાખોના બાપ સુખાને હવે બરાબર સૂચતું નહોતું. આંખે મોતિયો આવ્યો હતો ને લાકડીના ટેકા વિના એ ડગલું ભરી શકતો નહોતો. 80ની ઉંમરે પહોંચવા આવ્યો હતો. અરે લાખો પોતે હવે 40 પહોંચવા આવી હતી.
2: 17 વર્ષ મોહનને જન્મટીપ પડી અને 17 વર્ષ વીતી ગયા. પ્રતાપગઢમાં પેઢીઓ બદલાઈ ગઈ, માણસો બદલાઈ ગયા, જીવનની રહેણીકરણી બદલાઈ ગઈ, ગામની સિકલ ફરી ગઈ, જિંદગીની ભાતે બદલાઈ ગઈ.
1: અને પૂરા 17 વર્ષ પછી એક દિવસ મોહન જેલમાંથી છૂટીને ઘેર આવ્યો.
0: મોહન જેલમાંથી છૂટીને આવ્યો તે દિવસ કાનજીબેનને ઘેર હતો. બને વિને મળવા આવ્યો હતો અને ખાસ તો તેના બાપ સુખાને તેડવા આવ્યો હતો. હવે સુખો એક દિવસ પણ દીકરીને ઘેર રહેવા માંગતો નહોતો.
2: રાત્રે કાનજી અને મોહન ફળિયામાં ખાટલો નાખીને સૂતા અને લાખુ ઓરડામાં સૂતી. પણ આખી રાત સવારો સવારે જાગતી રહી. કાનજી અને મોહન મોડી રાત સુધી વાતો કરતા રહ્યા અને બીડી પીતા રહ્યા. લાખુ એમની વાતો સાંભળતી. મોહન બહુ બોલતો નહીં, પણ જે બોલતો એ લાખુ પોતાના કાનમાં સંગ્રી લેતી અને પછી એકલી એકલી સાંભળ્યા કરતી. બીજે દિવસે કાનજી અને સુખો જતા રહ્યા.
1: 17 વર્ષ પછી તે દિવસે મોહને લાખોને બરાબર ધારી ધારીને જોઈ અને દિવસે ન જોઈ એટલી રાતે ધારી ધારીને જોઈ. ઘાસલેટના દીવાના અજવાળે બેઠી બેઠી લાખો ઓઢણાની થીગડું દેતી હતી. મોહનો બીડી પીતો હતો. 17 વર્ષ પહેલા લાખો કેવી લાગતી હતી કે જેલમાં મળવા આવતી ત્યારે કેવી લાગતી હતી એની કોઈ છાપ મોહનના મનમાં નહોતી. પણ હવે 17 વર્ષ પછી લાખો એની નજર સામે નિરાતે બેઠી હતી, ઓઢણાને ઠીગડું દેતી અને હળવા દબાયેલા અવાજે વાતો કરતી.
3: આ નળિયા ક્યારે ચડાવ્યા છે?
2: જેઠ મહિનામાં.
3: ઓલા હીરા રણછોડ નું પાણી હજી આપણા ફળિયામાં આવે છે?
2: હીરા રણછોડ વાળા તો હવે કે દીના વયા ગયા. એમણે ઘર વેસી નાખ્યા, ગામ છોડીને ભાગી ગયા.
3: મગન ઓગાનો

0: ક્યો હું કરે છે, ગામમાં છે કે બહાર ગામ?
1: તમે એને જોજો ખરા, એની તો ફાંદ વધી ગઈ છે, મોટો શેઠ થઈ ગયો છે.
2: લાખુ હસી પડી, મોહન પત્ની સામે જોઈ રહ્યો. લાખુના ઉપરના દાંત સહેજ આગળ આવી ગયા હતા અને નીચલો એક દાંત પડી ગયો હતો. આમ તો ગઈકાલે ઘરે આવ્યો હતો, પણ આ તો અત્યારે જ જોયું. પડી ગયેલા દાંતની બખોલમાં નજર પડી એટલે ઘડીક તો નજર ત્યાં જ અટવાઈ ગઈ. માંડ માંડ બહાર નીકળી શકી. ભીસાઈ ગયેલું કૂતરું છૂટીને ભાગે એમ ભાગી ભાગીને નજર પાછી આવી અને મનના ઊંડાણમાં જઈને સંતાઈ ગઈને ઉઆ ઉઆ કરતી લપાઈ ગઈ. 17 વર્ષથી અવાવરું પડેલી બો, ખાડા ટેકરા, ચાળા ચાકરા, ખેદાન મેદાન. મોહન જોતો રહ્યો, લાખુ સાથે વાતો કરતો રહ્યો અને લાખુને જોતો રહ્યો. એક દિવસ, બે દિવસ ધીરજ રાખીને નજર માંડીને રોજે રોજ એને લાખુને જોયા કરી. રોટલા ઉપર બરાબર ભાર પડી છે કે નહીં એની ખાતરી કરવા રાંધનારી રોટલાને ઉથલાવી ઉથલાવીને જુએ, એમ એણે લાખુને ફેરવી ફેરવીને જોઈ. ભમરા પડી ગયા હતા. 2 મહિના 3 મહિના 4 મહિના લાખુને જોતા જોતા એને બીડીઓ પીધા કરી. અને 4 મહિના પછી એક દિવસ એને લાખુનું લખણું કરી દીધું. અને થોડા દિવસ પછી ગોરૈયાના જેમલ ગાંડાની 18 વર્ષની છોકરી તેજુને એને ઘરમાં બેસાડી. તેજુની લીલી છમ હતી. લે, જેલમાં 17 વર્ષનું તપ કરીને આવ્યો હતો, પાકું ટાબોરા જેવું ફળ મળ્યું હોય ને એમ એ હરખાતો હતો.

0: હવે છેલ્લી વાર્તા. આમના વગર કદાચ આપણી વાર્તાઓ જ અધૂરી છે. લેખક ઝવેરચંદ મેઘાણી. વાર્તાનું નામ છે અણનમ માથા.
1: આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાડ્યા, પ્રાણને સાથે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગ જુગ જેની નામના રહી ગઈ એવા 12 એકલોયા દોસ્તો તો હોરઠના આંબરડી ગામને ટીંબે આજથી 450 વર્ષ પહેલા થઈ ગયા. 2 નહીં, 4 નહીં, પણ 12 ભાઈબંધો. 12 અંતર એકબીજાને આંટી લઈ ગયેલા, 12 મંકોડા મેળવીને બનાવેલી જાણે લોઢાની હાંકળ જોઈ લ્યો, 12 ખોળિયા હોહરવો જાણે એક જ આત્મા રમી રહ્યો છે. સૂરજ ચંદરની સાખે બેસીને 12 ભાઈબંધોએ એક દિવસ હમી હાંજને પોરે કાંડા બાંધા. છેલ્લી વારની ગાંઠવાળી 12નો સરદાર એ વિહળ રાબો, પરજીયો ચારણ, હાથ ગામડાનો ધણી, હળવદના રાજ સાહેબનો જમણો હાથ, જેના વાહમાં જોગમાયાનો થાપો પડ્યો છે, જેણે પોતાની તલવાર વિના ધરતીને આ પડમાં છે, કોઈ બીજાને માથું ન નમાવવાના વ્રત લીધા છે, દેવતા જેને મોઢા મોઢ હોકારા દે છે, એવા અણનમ કહેવાતા વિહોળ રાબાએ વાત ઉચારી કે ભાઈ ધાનરાવ, ભાઈ સાજણ, ભાઈ નાગાજણ, રવિયા, બ્રહ્મણ, તેજરાવ, ખીમરાવ, હાલકા, પાલા, વેરસોર અને કેશવગર, સાંભળો,
2: બોલો વિહળભા,
1: એમ ઓકારો દઈને શંકરના ગણ સરખા 11 જણાએ કાન માંડ્યા અને વિહળભા બોલો કે સાંભળો ભાઈ, જીવતા લગી તો દુનિયા બધી દોસ્તી નિભાવતી આવી છે, પણ આપણા વ્રતમાં તો માતાજી અભિષેકાય મિલી છે. આપણને શાસ્ત્રની જાજી ગતાગમ નથી. આપણું શાસ્ત્ર તો એક જ કે જીવવું ત્યાં સુધી એક સંગાત છે અને મરવું તોય એક સંગાતે. મહામોર નહીં બોલો છે કબૂલ.
3: આ સરગાપણ ને ગામડે વિહળ ગઢવી જેવો સથવારો આપણને ક્યાંથી મળે ભાઈ? અને સૌ પોતપોતાની તલવારને શિર ઉપર ચડાવીને સોગંદ ખાવ કે જીવવું ને મરવું એક જ હંગાતે વિહળ.

0: પછી તો ડાલા ડાલા જેવડા બારે માથા ઉપર બાર જગારા મારતા ખડગ મંડાણા અને બારે એનું લોહી ભેળું કરી અને લખત લેખા કે જીવવું મરવું બારે ને એક સંગા છે ઘડી એકનું છેટું ન પડવું. 11 પરજીયા ચારણ અને 1 કેશવ ગરબાઓ મોત ને મુકામે હવ ભેળા થવાના છીએ એવા કોલ દઈને આનંદે ચેડ્યા છો. વિજોગ પડવાના ઉચાટ મેલી હવે હવ પોત પોતાના ધંધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કોઈ ગૌધન ચારે છે, કોઈ હાથીડા હાંકે છે, કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે અને કેશવ ગરબાઓ આંબરડીના ચોરામાં ઈશ્વરના ભજન આરતી સંભળાવે છે. હવે ઘટના બીજી બાજુ શું બને છે એની વાત તમને કહું કે અમદાવાદની કચેરીમાં જઈને વિહોળ ગઢવીનો એક અદાવતીઓ ચારણ એને સુલતાનના કાન ફૂંકા.
1: અરે હે પાછા સલામત, ત્યાં સારા સોરઠ દેશને કરે કર્યો, મોટા મોટા હાકે એમ તારા તખતને પાસે મગજ ઝુકાવે છે, પણ તારી પાછાઈને અવગણનારો એક પુરુષ જીવે છે.
2: કોણ છે એવો બે માથાળો જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય?
0: પાછાએ પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું.
1: આંબરડી સુંદરીના સાત સાજન ગામનો ધણી વિસળ રાબો જાતનો ચારણ છે.
0: એવી કલબલી ભાષામાં ધુવાડા કાઢતા, જરખિયાના ઝાપા જેવી દાઢી માથે હાથ ફેરવતા, ધોમ ચક આંખો વાળા, પાડા જેવી કાંધ વાળા, વહમી ત્રાડ દેવા વાળા, અરે અકેક ઘેટો હજમ કરવા વાળા, અકેક બતક શરાબ પીવા વાળા, લોઢાના ટોપ બખતર પહેરવા વાળા, મુલતાની મકરાણી અફઘાની અને હીરાની જોધાઓ ગોઠણભેર થઈ ગયા.
2: સાત ગામડી નો ધણી એક ચારણ આટલી સિંચોળી નાખે, એની પાસે કેટલી ફોજ?
1: ફોજ બોજ કઈ નહીં અલ્લાના ફિરસ્તા, એક પોતે ને 11 એના ભાઈ બંધો, પણ એની મગરૂબી આસમાન ને અડી રહી છે. પાછા ને બબ્બે કટકા ગાળું કાઢે છે.
0: કરતા સુલતાન ની ફૂલ ગુલાબી કાયા ને માથે 99,000 રૂવાડા બેઠા થઈ ગયા અને પછી તો ફોજ ને હંકારવાનો હુકમ દીધો. અરે અલ્લાહ નો કાળદૂત ધરતીને ખડાકા લેવરાવતો આંબરડી ગામ ઉપર પહોંચી આવ્યો. ગામની સીમમાં તંબુ તાણી અને ફરમાયશ કરી,
2: બોલાવો વિસરરાબાને.
0: એક હાથમાં ત્રિશુળ, બીજા હાથમાં બળદની રાસ, ખભે ભવાની, ભેટમાં દોધારી કટારી, ગળામાં માળા અને માથે ઝૂલતો કાળો ચોટલો, એવા દેવતા રૂપ વાળો વિહળ રાબો પોતાની સીમમાં હાથીડું હાંકે છે. આભા મંડળ નું દેવળ કર્યું છે, સૂરજના આ કિરણ ની સહસ્ત્ર શિખાઓ બનાવી છે, નવરંગીલી 10 દિશાઓના ચાકડા ચંદ્રવા કલ્પા છે અને બપોરની વરાળો નાખતી ધરતી દેવીના યજ્ઞકુંડ જેવી હડહડે છે અને માય પવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ છે. એવા 14 બ્રહ્માંડના વિશ્વને મંદિર સર્જી માય ઉભો ઉભો ભક્ત વિહળો મહામાયાનું અઘોર આરાધન ગજવી રહ્યો છે કે જો તે પ્રળંબા જુગ દંબા યાદ જંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી હો તે યથા કંબીર હા કંબ જૈડા કંબ મણી જગમાય પર ચોદીઠ જાહર રાસ યાવડ રમણી બૈરવે હલ્લા ભલ ભલ્લા ખાગ જલ્લા ખૈલિયમ હો તે હમલ્લા હાક હલ્લા જૂજ મલ્લા જૈલિયમ ગાજે તબલ્લા બીર ગલ્લા ખૈણ ટલ્લા ખમણી જગમાજ પરચો દીઠ જાહર રાસ યાવડ રમણી જી રાસ યાવડ રમણી ગમ ગમ આપનો ઘુમટ ગુંજે છે. દિશાની ગુફાઓ હોકારા દીએ છે અને હાથીની કોષને જાણે શેષનાગની ફેણ માથે પહોંચાડી અને પારસમણીના કટકા કરવાનું મન હોય એવા જોર કરી બે ઈંડા જેવા ધોળા બળદ હાથીડું ખેંચે છે. પણ ભક્તિના નોરમાં ભીજાયેલી આંખે વિહળ પાછો ત્રિભુવનની ઈશ્વરી શક્તિના આરાધન ઉપાડે છે. માડી આકાશ પાતાળ તુંધર જંબર નાગ સુરન હરભાઈ નમે દિગપાળ દિગંબર જાઠી ડુંગર સાત ઈશાય અર્દણ સમે નવનાથ અને નર ચોહઠ નારી હાથ પસારી તેમ હરી રવ રાય રમે છી જગ રમેશી વકળ વેશી ઈશ્વરી માડી વકળ વેશી ઈશ્વરી. મેઘમાળા ગાજી હોય એવો ભુલાવો ખાઈન મોરલા છે મરલાર ગાવા મીંડા વિહળ

0: અંગે અંગે ભક્તિની પુલકાવળ ઉપડી આવી છે. એવે ટાણે એક ઘોડે હવારે આવીને વાવડ દીધા.
1: વિહળવા વિહળવા પાછા તમારે પાદર આ કરોણો થઈને ઉતરેલ છે.
0: બાદશાહ ની તો પરવા નથી ભાઈ, પણ પરોણો એટલે જ બાદશાહ. એમ બોલી ચારણે હાથીડે ઘીહરું નાખી બળદ હાંકી અને ઘરે પહોંચ્યો. બળદ બાંધી કડબ નીરી, કોઈ જાતની ઉતાવળ ન હોય એમ બાદશાહ ને મળવા આવ્યો.
1: સાંભળજો, ચાડી પહોંચી છે.
0: અરે ભાઈ, હું તો બે માંથી કોને સંભાળું, બાદશાહ ને કે 14 લોકની જગત જનની ને? એટલો જવાબ વાળીને વિહળ કડવી સુલતાનના તંબુમાં દાખલ થાય છે. 70 ખા ને 72 ખા ઉમરાવ, પણ જાદવ ભીડી શિર ઝુકાવી ગુલામોની રીતે હુકમ ઝીલતા બેઠા છે. ખોરઠના રાજરાણાઓ જે આંજળી જોડી અને આજ્ઞાની વાટ જોતા ઉભા છે. યા હાથ ગામડીના ધણી એક ચારણે રજ ભરે લુગડે અણ થડકી છાતીએ ધીરે ધીરે ધીરે ધીરે ડગલા પાછાના તખતા સામે આવી અને એક હાથે આડી તલવાર રાખી અને બીજી હાથે સલામ દીધી. એનું માથું અણનમર્યું. હો
2: વિશાળ ગઢવી, સલામ કોની કીધી?
0: અરે સલામ તો કર્યા શક્તિ ની, અમારી તલવાર ની ભણે બાદશાહ.
2: ક્યો, સોરઠ ના હાકેમ ને નથી રમતા?
0: ના ના ના ના ના મોળા બાપ, જોગ માયા વના અવરાહી કમણે હાથની સલામું ન હોય કે માથાની નમણું ન હોય, પણ બાકી તોડી આવરદા માતાજી કરોડવરણ ની કરે. ઓ પાછા
2: ક્યો કેમ નથી રમતા?
0: કાણા સારું નમા, માણહ માણહી કેવાનો નમે, હાથ જોડવા લાયક તો એક અલ્લા અને દૂજી આજ શક્તિ, એક બાપ અને દૂજી માવડી. આપણ હંધા તો ભાયું ભાયું ભણાઈએ પાદશાહ, બથું ભરીને ભેટીએ નમીએ નહી. તું કે મું બેમાં કમણે ઊંચ કે નીચ નસે તો બોલ પાદશાહ, કાણા સારું નમા. ચારણ ને વેણે વેણે જાણે સુલતાન ની મગરૂબી ઉપર લોઢાના ઘણ પડ્યા. નાના બાળકના જેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાને આજ પેલી વેલી સાંભળી. હો અદબ અને તાબેદારીના કડક કાયદા પડાવતો એ મુસલમાન હાકેમ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને જાય પૂછ્યો, પણ સુલતાન બરાડ્યો.
2: સુન વિશાલ રાબા, કા સલામ દે કા લડાઈ લે.
0: અરે અરે અરે, લડાઈ તો લિયા, અબ ઘડી લિયા, મરણના બે તો માથે રાખ્યા નસે પાદશાહ. પણ પાદશાહ મૂળ એક વેણ રાખ.
2: ક્યા હૈ?
0: બણે બાદશાહ, તોળી પાસે દૂઠ દમંગળ ફોજ અને મોળે પાસે 10 ને 1 દોસ્તદાર. તોળા પાસે તોપું બંદૂકું નાળું ઝંઝાળું અને અમણી પાસે અકે ખડક. બણે લડાઈ લિયા, પણ દારૂ ગોળા નહીં આ ડથિયારે. તોળા સેંકડા મોટે લડવૈયા અમુ 12 ભાઈબંધ આવી જાય. હમણાં હાથ જોતો જા અને અણનમ માથા લઈને કેમ કવળાશે જવાઈ જોતો જા પાદશાહ.
2: કુબૂલ છે.
0: સુલતાને બેફિકર રહી અને કેવળ તલવાર અને ભાલા જેવા અણછૂટ આયુધનું યુદ્ધ કરવાની કબૂલાત આપી.
1: રંગ વિહળવા
3: લડાઈ લડાઈ ખમા રંગ વિશળ ભાવ પાદશાહની આગળ અણનમ રહેને આદો.
0: એમ અરખના નાદ કરતા 10 ભાઈબંધો હામી બજારે દોટ દીધી. વિહળ ને બાથમાં લઈ લીધો. 10 ને 1 11 જણા કેસરિયા પાણી કરીને લુગડા રંગે છે, હમ હમ અબીલ ગુલાલ છાંટે છે, માથાના મોટા મોટા ચોટલા તેલમાં જબોળે છે. અરે મોરલા જેવા 12 ભાઈબંધોના મોતના ફરિયાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબુમાં પહોંચી, ઈ વખતે દાઢીએ હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો.
2: યા ખુદા, ભૂલ થઈ, જબરી ભૂલ થઈ. 12 નીર અપરાધી વીર પુરુષો વટના માર્યા, મારી ફોજને હાથે હમણાં કત્લ થઈ જશે. યાલા, મેં ખોટ ખાધી, મારે માથે અત્યાચાર છે. અરે કોઈ ઈલાજ બતાવો આ આફતમાંથી ઉગરવાનો.
4: ઈલાજ છે ખુદાવંદ,

0: આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડીને ગાંવ કે પીછે કે દિવાલે લઈ જઈએ. વિશળ રાબો ઝાંપેથી નીકળવા જશે એટલે ઉસકી પીઠ આપણી બાજુ થશે. બસ એને આપણે સંભળાવી દઈશું કે તુને હમકો પીઠ દેખાડી, હવે જંગ કેસા, હવે જંગ હોય નહીં.
1: એટલે સુલતાનની ફોજ ગામની પછવાડેની દિશાએ જઈ અને ઉભી રહી. અગિયારે ભાઈબંધો પોતાના હગાવાલાને જીવ્યા મુવાના જુહાર કરી અને ડેલીએથી નીકળવા જાય છે. ત્યાં વસ્તી અવાજ દીધો,
2: વિહળભા વેરીની ફોજ, આ વેરીની ફોજ ગામની પછીને ઉભી છે અને ઝાંપેથી જાશો તો તોણનમ વિહળે ભારતમાં પારોઠના પગલા ભર્યા કહેવાશો.
1: પારોઠના પગલા અને વિહળો ભરશે? વિહળભાની આંખોમાં તેજ વિદાઓ. અને પછી એને કીધું કે દાનરાવભા, નાગાજણભા, લખમણ ખીમરાવ,
2: બોલો વિહળભા,
1: અને દરબાર ગઢની પછીત તોડી નાખો, છાતીએ બહાર નીકળીએ. પછીત તોડી અને 11 યોદ્ધા યજ્ઞના પુરોહિત જેવા બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદા ઉપરથી ઉતાસણીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ 11 દોસ્તારોને
3: દેખ્યા. ઈમાન ને ખાતર દુનિયાની મિટ્ટી ખંખેરીને મોતના ડાચામાં ચાલ્યા આવે છે, એની શમશીરના ઘા ઝીલશે કોણ?
1: અને એવે ટાણે વિહોળ રાબાએ કેશવગરને સવાલ કર્યો કે વિહોળ પૂછે બ્રાહ્મણા, સુણ કેશવ કંધાળા, કણ પગલે સ્રગ પામીએ પસ્તક નૈયાળા. હે કેશવગર મહારાજ, હે બ્રાહ્મણ સાંભળ, હે પુસ્તક પોથીના નિહાળનાર જ્ઞાની બોલ, આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક નિહાળ્યું છે તે બાપ? પણ અંતરમાં જેને જ્ઞાનના અજવાળા પ્રગટ થઈ ગયા છે, જેની સુરતાના તાર પરમદેવની સાથે બંધાઈ ગયા છે, વિદ્યા જેની જીભને ટેરવે રમે છે, ઈ કેશવ ઘરે પોતાની કોઠાની અજાણી વાણી ઉકેલી અને ઉત્તર દીધો.
4: હે વિહળભા, કુંડે મરણ જે કરે ગણે હેમાળા, કરવત કે ભેરવ કરે શિખરા શખરાળા, ત્રિયા ત્રંબાસ આપતળ જે મરે હઠાળા, તેવર દિયા વિહળા સ્રગ છીએ બવાળા. વિહળભા, કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છાંડે, કાં હેમાળો ગાળે, કા કાશીએ જઈ કરવત મેલાવે, કા ગિરનારને માથે જઈ ભેરવ જપ ખાય, કા અબડા માટે, ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે, એટલી જાતના મોતમાંથી એક મોતના વ્રત ધારણ કરે, એને જ આવતે ભવ અમરાપુરી મળે. ભાઈ વિહળ
1: આ વાત સાંભળી અને વિહળે શમશેર ખેંચી, શમશેરની પીછી એ કરી અને ખળાવા જમીનમાં લીટો દઈ અને કુંડાળું કાઢ્યું અને કીધું કે જુવાનો આજ આપણા અમરાપુરના ગામતરા છે હો, અને કેશવ ઘરે ગણાવ્યા એટલા કેડામાંથી કુંડાળે મરણનો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે. બીજા માર્ગે તો પાંડવો સરખા કંઈકના પગલા પડ્યા છે બાપ, પણ આજ આપણે હવે આ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો ભાઈબંધો, આજ ભાઈબંધીના પારખા થશે, આજ આખર લગી લડજો, અને હાંજ પડે ને ત્યારે મોતની સેજડીએ એક સંગાથે સુવા આ કુંડાળે હવ આવી પહોંચજો. બોલો છે કબૂલ?
2: કબૂલ.
1: પણ આકડા થાવમાં ભાઈ સાંભળો સાંભળો, કુંડાળે આવવું તો ખરું પણ પોતાના હથિયાર પડિયાર ફેટા ફાળિયા અને કાયાની પરજે પરજ નોખા થઈ ગયા હોય તોય વીણીને હાથે આણવા બોલો બનશે?
2: બનશે
5: બનશે બનશે.
2: આ સૂરજ ચંદ્રની પાસે માથે ખડગ મેલીને વ્રત લીધા છે આપણે,
4: કેસરિયા વાઘા પહેર્યા છે, આ કંકુના થાપા લીધા છે, અને હવે વળી નવી કબૂલા છી બાકી.
2: અમે તો તારા ઓસાયા બાપ, આ વાહો વાહ ડગલા દીધે આવશું
4: આવશું
1: આવશું આવશું. જુઓ ભાઈ, અત્યારે આજ હાંજરે આપણા માંથી અહી જે કુંડાળા બાર ઈશ્વરને આંગણે કુંડાળા બાર વિહરસો માં હો બાપ,
2: ભલે
1: દસે જણાએ માથા નમાવ્યા અને વિહોળને યાદ આવ્યું કે અરે અરે આપણો તેજરવ ક્યાં?
2: તેજરવ તો પરગામ ગયો છે.
1: તેજરવ રહી ગયો હો બાપ, અઠાળો તેજરવ વાહેથી માથા પછાડીને મરશે, પણ હવે વેળા નથી, હવે ઓલે અવતારે ભેળા થાશું. 11 જણાએ એકબીજાને બાથમાં લઈને ભેટી લીધું, જીવ્યા મુવાના રામ રામ કર્યા, જુદા પડવાની ઘડી આવી પહોંચી, ત્યાં હામે એક ખૂણામાં ઉભેલા હાથી હામે આંગળી ચીંધાડી અને વિહળભા બોલ્યો, ભાઈ ઓલી અંબાડી માં

બાદશાહ બેઠો છે હો, એને માથે ઘા ન હોય. બાદશાહ તો 25 નો પીર કહેવાય, અરે લાખ નો પાળનાર કહેવાય હો. એને તો લોઢાના હોદામાં બેઠા બેઠા આપણી રમત જોવા દેજો. હો ભાઈ, માથે પાણીનો ગોળો માંડી અને નેહમાંથી માંજોડી રબારણ હાલી આવે છે. આવી નેણે કુંડાળા ઢુકડો ગોળો ઉતાર્યો અને બોલી.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે?

0: તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9592966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાય સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512968 88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ

0: કરી શકો છો 9596688 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. શ્રોતા મિત્રો, આપણી આજુબાજુ એટલા બધા નવા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટો ઉપકરણો અવેલેબલ છે કે આપણી જિંદગી એકદમ સરળ બની ગઈ છે. વિજ્ઞાનની આ શોધોએ આપણને પ્રગતિ આપી છે, પરંતુ શ્રોતા મિત્રો, તેની પાછળના વિજ્ઞાનના સરળ અને સાદા સિદ્ધાંતો પણ આપણે જાણતા નથી. વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર આટલા માટે થવો જરૂરી છે. સાયન્સ કમ્યુનિકેશન માટે એટલે જ આપણા શહેરમાંથી સંપાદિત થતું એક મેગેઝિન વોઇસ ઓફ સાયન્સ ડોક્ટર એમવી હાથી દ્વારા બહાર પાડવામાં આવે છે. આ મેગેઝિનમાં સરળતાથી સમજી શકાય તેવી વિજ્ઞાનની વાતો અને આર્ટિકલ્સનો સમાવેશ કરવામાં આવે છે. બાળકો, વૃદ્ધો અને યુવાઓ તમામને રૂચિકર લાગતા તેમાં આર્ટિકલ્સ આવે છે. એટલે જ તો આપણા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમવી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સમાં.
1: બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત અને જીડી મોદી વિદ્યા સંકુલ સ્થિત FM રેડિયો સ્ટેશન સાંભળતા સૌ શ્રોતા મિત્રો, એમવી હાથીના વંદન. આજે હું તમારી આગળ બે ટોપિકની વાત કરીશ. કૌતુક એ શીર્ષક હેઠળ પહેલો ટોપિક મેં પસંદ કર્યો છે. કૌતુક એક જૂની, ઘણું જૂનું પુસ્તક છે, જેમાં વિજ્ઞાનની જે શોધો થઈ હતી એને રસપ્રદ રીતે રજૂઆત કરવામાં આવી છે, જે ખાસ કરીને બાળકોને, પ્રાઇમરી કે માધ્યમિકમાં ભણતા બાળકોને વધારે ગમશે. તો આવો, કૌતુક હેઠળ આપણે આજે પહેલા ટોપિકમાં વાત કરી રહ્યા છીએ ક્ષકિરણોની. ક્ષકિરણો અંગ્રેજીમાં જેને એક્સરેસ કહેવામાં આવે છે. મને લાગે છે કે નાના મોટા સૌએ આ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે, મશીન જોયું હશે, ક્યાંક આ મશીન જોવા વખતે કોઈને લઈને ગયા હશો તો કઈ રીતે આ ક્ષકિરણનું મશીન કામ કરે છે એ પણ જોયું હશે. તો આવો, કૌતુક ક્ષકિરણો. 19મી સદીના પાછલા ભાગની આ વાત છે. એ અરસામાં કેટલાક વૈજ્ઞાનિકો એક જ કામમાં મશગુલ હતા. કયું કામ? તો તેઓ હવા વગરની એટલે શૂન્યાવકાશ વાળી કાચ નળીમાંથી વીજ પ્રવાહ પસાર કરવાની શી અસર થાય તે તપાસી રહ્યા હતા. આ કાચની નળી કૂકની નળી નામે ઓળખાતી. તો આ કૂકની નળી કેવી હતી તે જાણો છો? જુઓ, આ નળી કાચની લાંબી અને ગોળાકાર હતી. તેના બંને છેડા ચુસ્ત રીતે બંધ હતા. બે છેડાઓ પૈકી એક છેડે બેટરીનો ઘન છેડો અને બીજે છેડે ઋણ છેડો જોડવામાં આવતો હતો. તેમાંથી બધી જ હવા કાઢી લઈ તેમાં શૂન્યાવકાશ પેદા કરવામાં આવતું. શૂન્યાવકાશ પેદા કર્યા પછી તેમાં જ્યારે વીજળીનો પ્રવાહ ચાલુ કરવામાં આવતો ત્યારે નળીના અંદરના ભાગમાં પીળાશ પડતો લીલો પ્રકાશ ઉત્પન્ન થતો હતો. કુક અને બીજા વૈજ્ઞાનિકો આ પ્રકાશને સ્વયં પ્રકાશ અથવા પ્રસ્ફુરણની ક્રિયા વડે ઓળખતા. પ્રસ્ફુરણની આ અસામાન્ય ઘટના કેટલાક પદાર્થોને સૂર્યપ્રકાશમાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે પેદા થતી હતી. સૂર્યપ્રકાશમાં અમુક પદાર્થો ઝાંખા ભૂરા રંગ વડે પ્રકાશિત થઈ ઉઠતા, પણ જ્યારે અંધારામાં લઈ જવામાં આવે ત્યારે તરત જ પ્રસ્ફુરણ અટકી જતું. આવા એક પદાર્થનું નામ એટલે કે બેરિયમ પ્લેટિનો સાયનાઇડ હતું. તેના પર ઋણ કિરણો ફેંકવામાં આવતા ત્યારે પણ તે સ્વયં પ્રકાશિત થઈ ઉઠતો. આ પદાર્થનો બારીક ભૂકો કરી જાડા કાગળ પર ચોપડવામાં આવતો અને તેનો પડદા તરીકે ઉપયોગ કરવા

કરવામાં આવતો. 1895 સાલના અરસામાં એક જર્મન વૈજ્ઞાનિક પોતાના કામમાં રત હતા. વૈજ્ઞાનિકો હંમેશા ધૂની હોય છે. તેમણે કુકથી નળી લીધી હતી, તેમાં શૂન્યાવકાશ પેદા કરી, તેમાં પ્રયોગ કરી રહ્યા હતા. પોતે જ્યાં કામ કરતા હતા તેનાથી થોડે દૂર એક પ્રસ્ફુરણ પડદો પડેલો હતો. નળી સાથે કામ કરતા કરતા વૈજ્ઞાનિકનું ધ્યાન એકાએક ખેંચાયું. થોડેક અંતરે પડી રહેલો પડદો પ્રકાશિત થયેલો જોઈ વૈજ્ઞાનિક તો આશ્ચર્યમાં પડી ગયા. આ તો ગજબ કહેવાય, ગજબ થઈ ગયું. નળીમાં વીજળીનો પ્રવાહ પસાર કરી સ્વયં પ્રકાશની ક્રિયાનો અભ્યાસ કરતા હતા ત્યારે પ્રસ્ફુરણ પડદો કેમ પ્રકાશવંત થઈ ઉઠ્યો હશે ભાઈ? બોલી થોડે દૂર પડી રહેલી ફોટોગ્રાફિક પ્લેટ એમણે તપાસી. અરે, એના પર અસર થઈ હતી. જાડા કાગળમાં આ પ્લેટો વીંટાળેલી હોવા છતાં તેના પર પ્રકાશની છબી અંકિત થઈ હતી. વૈજ્ઞાનિક તો વિચારમાં ડૂબી ગયા. આવું બન્યું જ કેવી રીતે? આવું કઈ રીતે બની શકે? લાવ, બરાબર ખાતરી કરી લેવા દે. કારણ કે વૈજ્ઞાનિકો હંમેશા વારંવાર ચકાસણીમાં માને. પોતાની પ્રયોગશાળાને કાળા પડદા વડે બરાબર બંધ કરી દીધી. હવે સૂર્યનું એકાદ કિરણ પણ અંદર ન પ્રવેશે તેની ખાતરી કરી લીધી. પણ એટલાથી વૈજ્ઞાનિકને સંતોષ ન થયો. તેમણે કુકની નળી પણ કાળા કાગળ વડે બરાબર લપેટી લીધી. પછી નળીમાં વીજળીનો પ્રવાહ શરૂ કર્યો. પ્રયોગશાળામાં તો ઘોર અંધારું. તેમણે એની ચારે આજુબાજુ ચારે બાજુ નજર ફેરવી થોડે દૂર રાખેલો પ્રસ્ફુરણ પડદો જાતે જ પ્રકાશિત થઈ ઉઠ્યો હતો. આથી તો વૈજ્ઞાનિક વધારે ગુંચવાઈ ગયા અને વધારે મૂંઝાયા. નળી પર કાળો કાગળ બરાબર કાળજીપૂર્વક વીંટાળવા છતાં ઋણ કિરણો બહાર નીકળ્યા કેવી રીતે ભાઈ? મનમાં કોયડો ઉભો થયો. એટલે વૈજ્ઞાનિક છે, વૈજ્ઞાનિક જંપેશાના પ્રયોગો ઉપર પ્રયોગો કરવા લાગી ગયા. પ્રયોગો ઉપર પ્રયોગો, રાત દિવસની મહેનત અંતે નિર્ણય પર આવ્યા કે પ્રસ્ફુરણ નળીમાંના કિરણો તદ્દન નવા પ્રકારના હતા. આ વિકિરણ ખૂબ જ શક્તિશાળી હોય છે, તેથી તે જાડા કાળા કાગળને પણ વીંધી શકે છે, લાકડાના પાટિયામાંથી પણ આરપાર નીકળી શકે છે. આ વિકિરણના માર્ગમાં જો ધાતુનો ટુકડો મૂક્યો હોય તો ધાતુના ટુકડાનો પડછાયો પડદા પર પડે છે. એટલે કે આ ભેદી વિકિરણો ધાતુમાંથી પસાર થઈ શકતા નથી. આ મહત્વનું પરિણામ આ ચતુર વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું. આટલું શોધીને બેસી રહ્યા નહીં, બેસી રહે તેઓ વૈજ્ઞાનિક શાના? આગળ કામ તો ચાલુ જ રાખ્યું. એમના મનમાં એક વાત સૂજી. આ નવા વિકિરણને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ફેંક્યું. વિકિરણના માર્ગમાં બોલો પોતાની પત્નીનો હાથ રખાવ્યો. પ્લેટ પર તેમની પત્નીના હાથમાં હાથના માત્ર હાડકાનું ચિત્ર અંકિત થયેલું જોયું. જુઓ આ વૈજ્ઞાનિક, જીવતા માણસના હાડપિંજરની આ પહેલવહેલી છબી હતી. કેવી રીતે? પ્લેટ પર પત્નીના હાથમાં માત્ર હાડકાનું ચિત્ર. એમ તો આ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર વિકિરણના માર્ગમાં પોતાની પત્નીનો હાથ રખાવ્યો હતો. આ વિકિરણનું નામ વૈજ્ઞાનિકે પોતે જ આપ્યું. નામ તમારા ખ્યાલમાં આવ્યું કે નહીં ભાઈ દોસ્તો? નહીં તો સાંભળી લો, ક્ષ કિરણો, એક્સરેઝ. આ મહાન વૈજ્ઞાનિક નામ હતું વિલહેમ કોનાર્ડ રોન્ટજન. તે દિવસોમાં આ વિકિરણ એક અજાયબી ગણાતી, કારણ કે તે અપારદર્શક પદાર્થો જેવા કે લાકડું કે જાડા કાગળમાંથી પસાર થઈ શકતું હતું. આ શોધથી એક એવો કેમેરો તૈયાર કરવામાં આવ્યો કે જેના વડે માત્ર શરીરના હાડકાનો જ ફોટો લઈ શકાય. આ કેમેરાએ માનવ જાત પર ઘણો મોટો ઉપકાર કર્યો. બોલો, હવે તેમાં આ ક્ષકિરણનો એક્સરે મશીન જોયું છે ને? આ ક્ષકિરણ ફોટોગ્રાફ વડે ચિકિત્સાની દુનિયામાં સન્નાટો ફેલાઈ ગયો. કોઈના શરીરમાં કાચની કચ્છર પેસી ગઈ હોય, કોઈ છોકરો પૈસા ગળી ગયો હોય, કોઈ લખોટી ગળી ગયો હોય, કોઈના માથામાં કે બીજાના અંગમાં બીજા અંગમાં બંદૂકની ગોળી ઘૂસી ગઈ હોય, તો તેને આ ક્ષકિરણની મદદ વડે તદ્દન સહેલાઈથી જોઈ શકાય છે, જાણી શકાય છે. એટલું જ નહીં પણ કેન્સરના જીવાણુનો નાશ કરવામાં પણ આ ક્ષકિરણોનો ઉપયોગ થાય છે. રોન્ટજને અકસ્માતપણે શોધેલા અજાણ ક્ષકિરણોએ માનવ જાત ઉપર ભાઈ મોટો ઉપકાર કર્યો છે. આ વૈજ્ઞાનિકને દુનિયા સી રીતે ભૂલી શકે? આ મહાન વૈજ્ઞાનિકનો જન્મ સને 1845 27 માર્ચે થયો હતો. એમના પિતાજી જર્મન ખેડૂત હતા. એમણે પ્રાથમિક શિક્ષણ હોલેન્ડમાં મેળવ્યું હતું.
છેક બચપણથી વીજળી

0: પ્રકાશ, ઉષ્ણતા વગેરે વિષયોમાં એમને ઘણો રસ હતો. પદાર્થ વિજ્ઞાનમાં એમણે ડોક્ટરેટની પદવી પણ મેળવી હતી. પછી તે જર્મની ગયા, ત્યાં એમણે જુદી જુદી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. ક્ષ કિરણોની શોધ માટે સને 1896માં એમને રોયલ સોસાયટીનો સુવર્ણચંદ્રક મળ્યો અને મ્યુનિચમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. 1901માં એમને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. ક્ષ કિરણોનો દવા તરીકેનો ઉપયોગ એમણે એમના જીવતા જીવંત જોયો હતો. 1923માં આ મહાન વૈજ્ઞાનિક અવસાન પામ્યા. તો જુઓ દોસ્તો, આ ક્ષ કિરણોની શોધને કેવી રસપ્રદ રીતે કૌતુક દ્વારા મેં તમારી આગળ રજૂ કરી છે, તમને ચોક્કસ ગમી હશે. આપણી પાસે હજી કેટલોક સમય બચ્યો છે અને એટલે જ મેં તમને કીધેલું કે હું બીજો ટોપિક નાના નાના મુદ્દાઓનો છે. તો હવે બીજા ટોપિક ઉપર આવીએ. ડુ યુ નો એનું હેડિંગ છે, એટલે કે શું તમે જાણો છો. આમાં ઘણા બધા નાના નાના માહિતી તમને જાણવા મળશે, પણ એક વાત કરી દઉં કે ડોક્ટર એમઆઈ પટેલ, જે આપણા વોઇસ ઓફ સાયન્સ વિજ્ઞાનના હિમાયતી હતા, શુભેચ્છક હતા, માર્ગદર્શક હતા, તેઓ તાજેતરમાં જ અવસાન પામ્યા છે. એટલે એમને યાદ કરીને એમની વાત હું મારા શબ્દોમાં તમારી સમક્ષ મૂકું છું. તો આવો, શું તમે જાણો છો? તો પહેલી વાત, દુનિયાનું સૌથી મોટું સસ્તન પ્રાણી બ્લુ વ્હેલ છે. તે 190 મેટ્રિક ટન જેટલું વજન ધરાવે છે. લંબાઈ 33 મીટર છે. બીજું શું તમે જાણો છો? એલેક્ઝાન્ડર બર્ડ વિંગ નામનું પતંગિયું વિશ્વનું સૌથી મોટું પતંગિયું છે. તેની પાંખો 28 સેન્ટીમીટર પહોળી છે. ત્રીજું શું તમે જાણો છો? વિશ્વનો સૌથી લાંબો સાપ રેટિક્યુલેટેડ પાયથન છે, જેની લંબાઈ 10 મીટર જેટલી હોય છે. ચોથું શું તમે જાણો છો? માત્ર નાગરાજ, કિંગ કોબરાજ એવો સાપ છે જે માળો બાંધે છે. પાંચમું, ટૂંકું અંતર ખૂબ જ ઝડપથી ચિત્તો કાપે છે, કલાકના 90 કિલોમીટર, જ્યારે લાંબુ અંતર ખૂબ જ ઝડપથી એન્ટીલોપ હરણ કાપે છે. છઠ્ઠું, દુનિયાની સૌથી મોટી માછલી વેલ શાર્ક છે. તો સાતમું, દુનિયાનું લાંબુ કીટક જાયન્ટ ખટમાકડી સ્ટિક ઇન્સેક્ટ છે, તેની લંબાઈ 33 સેન્ટીમીટર હોય છે. નાનું કીટક ફેરી ફ્લાય છે, તેનું વજન 0.005 મિલીગ્રામ જ હોય છે. આઠમું, વિશ્વનું વિશાળ કદનું અનાવૃત બીજધારી જૂથનું વૃક્ષ સિકવોયા છે, તે 83 મીટર ઊંચાઈ ધરાવે છે. તેના થડનો વ્યાસ 11 મીટર છે. વજન આશરે 6000 ટન છે. આવા વૃક્ષો કેલિફોર્નિયામાં જોવા મળે છે. જનરલ શર્મન એ જીવંત રાક્ષસી સિકવોયા છે. જૂનું વૃક્ષ હયાત છે. નવમો મુદ્દો, દરિયાની જેલીફિશની એક જાત તેના શરીરમાંથી નીકળતા મુખહસ્તો એટલે કે તાંતણા 60 મીટર લાંબા હોય છે. દસમું, જેલીફિશ, સ્ટારફિશ, સિલ્વરફિશ, હેગફિશ, કટલફિશ પૈકી એકે સાચી માછલી નથી. અને હાલ શું તમે જાણો છો? માં છેલ્લું 11મું, વાસ્તવમાં વાંસ વૃક્ષ નથી ભાઈ, પરંતુ ઘાસની એક જાતિ છે. તેનો વૃદ્ધિ દર ગજબનો હોય છે. તો અહીં આપણે બે મુદ્દા, કૌતુક દ્વારા ક્ષ કિરણની શોધની માહિતી અને શું તમે જાણો છો, જેમાં 11 મુદ્દાઓની તમને માહિતી આપી. તમને અચૂક ગમી હશે સાંભળવી. તો આભાર, આભાર, આભાર.
1: વિજ્ઞાન, વિશેષ જ્ઞાન, કોઈ પણ વિષયની અંદર ઊંડાણપૂર્વક, રસપૂર્વક આપણે જ્યારે ઇન્ટરેસ્ટ લઈએ છીએ ને, ત્યારે એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય જ છે. એક સામાન્ય માનવીને લોકભોગ્ય વિજ્ઞાનને બનાવવા માટેનો અમારો આ પ્રયાસ છે. આપને કેવો લાગ્યો? આપના પ્રતિભાવ એ અમારા ફેસબુક પેજ પર 90.4 FM રેડિયો પાલનપુર પર ચોક્કસથી લખીને મોકલી આપજો. આવી જ રીતે વોઇસ ઓફ સાયન્સના તમામે તમામ અંકો અને આર્ટિકલ તમારા સુધી લઈ આવીશું. તમને સરળ ભાષામાં વિજ્ઞાનને પહોંચાડવાનો પ્રયાસ કરીશું. સાયન્સ કમ્યુનિકેશનનો આ પ્રયાસ આપને કેવો લાગ્યો? આપના પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.

નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરીએ છીએ માનવીની પવાયની, પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. આ પુસ્તકની અંદર ઘણી એવી વાતો છે કે જે આજના જમાનામાં તમે દરેક પળે અનુભવો છો, પણ આ પુસ્તક એવી રીતે લખાયેલી છે કે તમે એને ગમે એટલી વખત વાંચો, તમે એને ચોક્કસથી રિલેટ કરો. આપણે છેલ્લે વાત કરી હતી કે હવે કાળું થાકી ગયો છે, કામ કરી કરીને ઘર અને ખેતર બધું નથી સચવાતું, અને છેલ્લે પોતે નિર્ણય કર્યો છે કે છેવટે તો થાકી હારીને ભલી જોડે જ જીવન વિતાવવું પડશે. અને કાળું હવે ભલીને પોતાના ઘરે લાવવા માટે જઈ રહ્યો છે પોતાની સાસરીએ તો જાય છે, પણ સાસરીમાં કોઈ જમાઈને આપવા વાળો હુંકારો દેતું નથી. શું થાય છે કાળુના જીવનમાં, ચાલો જાણીએ. દિવસ મેર બેઠો ને વેલે છવાયેલી વાડો પીળા આસમાનની રંગના ફૂલની છવાઈ વળી. સુના ગામમાં ચેતન પુરાયું, સળવળાટ વધવા લાગ્યો. કોઈને ત્યાં કમાડ ઉઘડ્યા તો વળી આંગણામાંથી કોઈ રાડ પાડી ઉઠ્યું, આ પાડી હજુએ બાંધી રાખી છે, તે ભેંસ આવશે તે ધવરાવી નહીં મેલે. જ્યારે કોઈ વળી છેક નાકેથી બૂમ પાડતું હતું, માં સામી આવજે ભારે મરી ગઈ, માથે બે મણનો ભારો ને કેડમાં દોઢ વર્ષનું છોકરું બૂમ ના પાડે તો શું કરે. લોકો પાછળ દૂજણી ગાયો ભાંભરતી આવતી હતી, ભેંસોને ફળીનું નાકું જોઈને પાડું સાંભળી આવ્યું હતું, ઢોર પાછળ શિયાળું ખેડ ખેડી હળ પણ આવી પહોંચે. એક તરફ ગાય ભેંસ ભાંભરવા લાગ્યા, બીજી તરફ ભૂખ્યા રેડેલા પાડુરા. ગામ કામથી થાક્યા પાક્યા માનવીઓ ઢોરને માનતા અને ગાળો ભાંડતા ખેંચા ખેંચ કરી રહ્યા, તો બીજી બાજુ અફીણના ઘેનમાં ઘેરાઈ ઘોડિયામાં આખા દિવસમાં પુરાઈ રહેલા ભૂખ્યા બાળકોએ ચીસા ચીસ ને રાડા રાડ આદરી મૂકી, ને એ ઘડી બે ઘડીની ધમાલે દિવસભરની શાંતિનું એક સામટું સારટું વાળી નાખ્યું. કાળુનો કાકો સસરો એટલે કે રાજુનો પતિ એ હળ સાથે આવી પહોંચ્યો. પાછળ ભલી અને રાજુએ ઘાસના ભારા સાથે આવ્યા. ભલીએ કાળુને જોઈને મોં મચકોડ્યું ને પરમા કાકાની લાજ તાણી. જ્યારે રાજુએ ભરે મોએ આવકાર આપ્યો, આવો કાકા બે જણા. હો બા, ડોસા બોલ્યા કાળુને હોવે કહ્યું. બેઉ જણ ઘરમાં પેસ્તાની સાથે જ બેડા સાથે બહાર નીકળે. કાળુ ઉભે ફળે જતી આ બે યુવતીઓને પાછળ તાકી રહ્યો, સરખાવી રહ્યો. રાજુ વહુવારું હતી, નવી સાસરે આવેલી એટલે એના અંગ પર નવા કપડાં હતા, ભલી પિયરમાં હતી એટલે જૂના કપડાં હતા, પણ એ કપડાં અદલ બદલ કરી દેવામાં આવે તો એ કાળુને ખાતરી હતી કે ભલે કરતા રાજુ એ મો જતા તો લાગે એ પરથી પણ આ પેટ પરથી ચઢિયાતી લાગે. સાગના સોટા સરખી રાજુની ચાલમાં કંઈક ચમક હતી, લચક હતી. જ્યારે ભરેલ બદનવાળી ભલી બેઠી ચાલે ચાલતી હતી, વળાંક આવતા અદૃશ્ય લોપ થયું, પણ કાળુની નજર તો ત્યાં જ ચોટી હતી. જાણે પાછા ફરતા ત્યાંથી એ નાકા પર ન પકડવાના હોય. અલબત્ત મગજ તો એનું જ કામ, એની સરખામણી કરે જતું હતું. એકનું મોં ટૂંકું કપાળ ને ગોળ મટોળ અવાજ ઘોઘરો, તો બીજીના ગળામાં તો જાણે મોરલા ઢાંક્યા. મોં જરાક લાંબુ અણિયાણી આંખો ને કેસુડાની પાંખડી સરખ્યું નાક. કાળું આવે તો છે એની પત્નીને લેવા, પણ ભલી કરતા પણ રાજુની અંદર એનો જીવ વધારે છે. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

ઘડીકમાં તો બેઉ જણ પેલા ખૂણા પર ભરે બેડે આવતા નીકળ્યા. કાળુએ એ તરફ નજર માંડી, પેલી સરખામણી આગળ ચલાવી, પણ મો તો બેઉના લાજ કાઢેલા હતા. ભલીએ પરમાકાકાની લાજ કાઢી હતી, રાજુએ ફળાના વડેરાઓની. કાળુએ અંગનો આધાર લીધો. રાજુની જોવનાઈ લુગડામાં એ જાણે ખળખળ વહેતી હતી, જ્યારે ભલીની જોવનાઈ તો કાળુને સમજ જ ન પડતી. ઊંડા ધરાના પાણી વહેતા હોવા છતાંય એ વહેણની સમજ ન જ પડે ને. કાળુએ એક છૂપો નિસાસો નાખ્યો, મનમાં બબડ્યો, ફેર તો હોય જ ને, રાજુ મારા કરતાં 2 વર્ષ નાની, જ્યારે આ તો મારા કરતાં 2-3 ને રાજુ કરતાં તો 4-5 વર્ષ મોટી. કાળુનો કાકો સસરો રાજુનો પતિ હુક્કો ભરી લાવ્યા અને કાળુને વળી રાજુ તથા રાજુના પતિની સરખામણી કરવા માંડી. એક તો દુબળું શરીર ને એમાંય ઉઘાડે અંગે ઓછું હોય એમ અવારનવાર પરમા કાકાએ તો કહ્યું પણ ખરું, માનો ન માનો પણ તમારા દેહમાં કંઈક તો બગાડ, ભાળ્યા હતા ક્યાંય દાણા. કાળુ માટે હવે આ સરખામણી કરવા જેવું ક્યાં રહ્યું જ હતું ને મનમાં ને મનમાં બળી રહ્યો હતો. આના કરતાં તો રાજુડીને શોક્યનું સાલે 60 દરજે સારું. વળી રાજુ પણ ઘરની બહાર નીકળતી ઢળકતા પાલવ નીચેના હાથમાં કંઈક સંતાડેલું હતું. કાળુ સમજી ગયો ઘીનો ખાલી પાસેરો છે, ક્યાંકથી લેવા જાય છે, અને વળી એનો જીવ બળ્યો. દાડી 2 દનમાં 2 વાર ઘી ખાનારી અહીંયા પરોણા માટે મહાબુસીબતે ક્યાંથી લાવશે? પછી ઘરનાને તેમાં વહુના કરમમાં તો ઘી ખાવાનું ક્યાંથી જ હોય? વાત તો સાચી છે. રાજુ એક એવી છોકરી જે ચંચળ અને નાજુક હતી એ આજે કેટલી સમજદાર થઈ ગઈ છે. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

રાજાના પતિ તરફ નજર નાંખી લેતા મન સાથે બબડ્યો, અવતાર માએ ઘી નહીં બાળ્યું હોય, ક્યાંય નાત મેળાવે મળ્યું હશે એ માફ, ને ઉપરથી એ વળી ખેડૂતની મજૂરી, શરીર બાપડું ઓગળી ન જાય તો બીજું થાય શું. રાજુ ઘરમાં ઘી આપીને વળી બહાર નીકળ્યું. કાળુને થયું કાં તો ઘરમાં ઘઉં નહીં હોય, પણ આ વાર એની અટકળ ખોટી પડી અને એ પડત ન, પરંતુ ઘરમાં ઘંટી ફરતી હતી. એ ખ્યાલ બે ચાર યુવતીઓ સાથે પાછી ફરેલી રાજુએ ખાલી હાથે જોઈ ત્યારે જ આવ્યો. ત્યારે જ એને સમજ પડી કે કંસારના ઘઉ તો ઘરમાં ઘંટી નીચે ભરડાઈ રહ્યા છે. પણ ત્યારે આ જુવાનીડીઓને રાજુ શું કામ બોલાવી હશે, કાળુને કંઈક સમજ ન પડી. ઘડી પછી બે ચાર છોકરીઓ આવી પહોંચે ને એમને બારણામાં પેસતી નીકળતી ડોકાડોક કરતી એકબીજાને ધક્કા મારતી જોઈને કાળુ સમજી ગયો, ગાળો ભાંડવાનો ગાણા ગાવાનો વિચાર છે. પણ ત્યાં તો ગાણું સાંભળ્યું. કાળુનો આત્મા કમળના ફૂલની જેમ ખીલી ઉઠ્યો. અને કેમ ન ખીલે, એક તો દસમની અજવાળી રાતની તે શરદની, કોઈ વાર દૂધમલ ચાંદની જળાજળ, તો કોઈ વાર વાદળ નીચે ચડાઈને આવતા શ્યામલ અજવાળા, પવન ફેર પેલી ચાંદનીની જેમ ઘડીકમાં જોરનું લેરખું આવતું તો વળી ઘડીક ફરી ફર ફર કરી રહેતું. પણ આખાએ બધા કાળુના અંતરને આનંદ આપનાર તો ખાસ રાજુ જ હતી. ગામની યુવતીઓ ભલે ગાતી, પણ ગીત સૂચવનાર તો રાજુ જ હતી ને. જ્યારે બે પ્રેમી એકબીજાને પ્રેમ કરે છે છતાં છૂટા પડી ગયા છે, ત્યારે પણ એકબીજાનો કેટલો ખ્યાલ રાખે છે. આગળ શું થશે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમ.

કાળુને ટીખણ કર્યા વગર ન રહેવાયું. જરા જોવો તોરો, મારા કાનમાં કડીઓ છે ક્યાં? બાણામાં ઝુમકું વળીને ઉભેલી એ છોકરીઓએ નેપથેમાંથી પાછળથી કોઈએ કહ્યું, કેડિયું કો કેડિયું, તમે તો મારું પૂરું સંભળવાય નથી દેતી રી. અને વળતી કળી સુધરી. સાચું પૂછો તો કાળુનું ધ્યાન ગીત પરથી બીજી બાજુ ઉપર ઉતર્યું. રાજુ આ ગાળો વાહપણની ગણાવે છે કે દાજની? અને કાળુ કંઈક આટલો નાદાન ન હતો કે ન સમજે, બલકે એ જાણતો હતો કે ગીતમાં ગવાય એ ગાળો વહાલની જ હોય. આ ગાળો ગાવામાં લગ્નના ટાણે જુવાનો યુવતીઓના ટોળા આગળથી પસાર થતા હોય ને કોઈને કોઈ કંઈક ટકોર કે છેડતી કરતા હોય તેવી યુવતીઓનું ધ્યાન દોરવા ગાળો ગવરાવી બીજા આગળ પોતાનું મહત્વ અંકાવે ત્યારે વાલ ઉપજે એવું છે શું? બલકે કાળુને હિસાબ તો જેમ પોતાને થતો હતો એમ રાજુને થવું જોઈતું હતું. સુરતા લેખ ઉલટા પડે એનું દુઃખ થવું જોઈતું હતું. જ્યારે આ તો હરતી ફરતી આવી પેલી જુવાનીઓએ આ ગીત યાદ કરાવી અને દેવરાવી જતી હતી. આ જુવાનીઓ ગીત તો ગાઈ રહી છે અને આગળ કાળુ ભલીને લઈને જ્યારે પોતાના ઘરે જશે ત્યારે શું થશે આપણે જાણીશું. આ નાનકડા જોડાયેલા રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વારી માં નાવાનું પાણી કાઢ્યું છે પરમા કાકા? રાજુ બહાણા બહાર ડોકું કાઢી ટમકી. નાઈ આવ કાળિયા, પરમા ડોસાએ કહેવા ખાતર કહ્યું. એવું તે હોય, ઉઠો જાઓ, કાળુએ કહ્યું. ડોસાના ગયા પછી મળવા આવેલા ગામના માણસો પણ ગયા ને આ સાથે રાજુની લાજ નીકળી. જ્યારે કાળુની લગામે ઉતરી ગઈ, આ ગાળો દીધે તેને કંઈ મળે છે? કાળુએ શરૂ કર્યું. પેલી જ્યોતિઓ કિશોરીમાંથી એક અવાજ આવ્યો. રાજુ ટોળામાં હતી પણ અવાજ એનો ન હતો. હોવે, હજારે મોંઘી એવી અમારી ભલીબુને લઈ ગયા પછી આટલી ગાળોએ ન ભાંડીએ? કાળુની જીભે આવ્યું. બદલામાં એના લાખે લેખા નથી એવી રાજુ જતી કરવી પડી છે. પણ એમાં કહેવાનો કંઈ અર્થ ન હતો, ઉચિત પણ ન હતું. અને ગાળો દેવા કરતાં તો કંઈક વાત જ કરો ને કેવું હોય સીધે સીધું કહો. રાજુએ પેલી છોડીઓને જ કહ્યું, કોબુન પેલું ગાણું સમજુ ને છોડીઓએ ઉપાડી. બસ હવે ધરાયા, કહી રાજુ ચાલતી થઈ ઘરમાં. પાછળ કાળુને ધોતીએ પાતલી વાળતા આવી પરમા ડોસાએ ઉઠાડ્યો. જાનાઈ લે, પાચરિયામાં પાણી છે. કાળુ તો રાહ જોઈ રહ્યો હતો, પણ ઘરના પાછલા વાડામાં જઈને જુએ તો રાજુ ત્યાં ન હતી. પાણા પર મૂકેલી ભીની ધોતલી બદલતા તે ટૂંકું ઉઠાવ્યો. પેલા ગરમ પાણીના વાસણ પાસે ઠંડા પાણીનો ઘડો હતો ને, એ જાણે ન દેખાણો. ટાડું પાણી આપજો. કાળુનો ગુસ્સો એ રાજુ ઉપર વધારે છે ને ભલી ઉપર ઓછો. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલક.

પણ હાય રે નસીબ, રાજુની આશા રાખતો હતો અને ત્યાં તો ભલી આવી. હવે નાય કેમ પડે? ભાચરિયામાં તો પાણી એ ઉલટાનું જોઈતું હતું એના કરતાંય ટાઢું હતું, પણ હવે જો ના પાડે તો ભલીનું દાંતિયું જ ખાવું પડે. ત્યારે ચાળા શું કામ કરો છો? કાળુ લોટો પાણી પડતા બસ બસ કરી પડ્યો, પણ જેના કામમાં એ છણકો એ ભલીએ ધીમેથી ઘડો નમાવ્યો હોય તો ને. ઓછું એમ રાજુએ બાણામાંથી પૂછ્યું, રેડિયું ના ટાઢું પાણી? કાળુએ પાણી નહીં, ખુદ કાળુ જ ઠંડો પડી ગયો. એને સમજ ન પડે રાજુએ પેલું ગાણું ગવરાવ્યું એ જવાબ રૂપે કે પછી ને આ ટાઢા પાણીનો શું સવાલ? શું સાચે જ એ મારી આશા ઉપર ઠંડુ પાણી રેડવાનું કહેતી હતી? કાકી ભત્રીજી બારણા અગર ગુપસુપ કરતા હશે શું કામ? કાળુ એની 20 વર્ષની ઉંમરમાં એ આટલો છુપેલો કોઈ દિવસ ન પડ્યો હતો. એણે તમાચો મારીને મો લાલ કર્યું, કહો તો હું આવીને હસવા લાગું અને મદદ કરું? તમને હસતા આવડ્યું હોત તો વળી જોઈતું તો શું? રાજુ ટહુકી. આમાં કાળુએ ઊંડો ભેદ જ લાગ્યો, પણ પોતાની જાતને એ ન માનવા દીધો. ના ના, એનામાં આટલી બધી સમજણ, બોલવાની આટલી સફાઈ હોય જ નહીં. આગળ શું થાય છે જાણે શું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

બીજી બાજુ ઉડતો વિરોધ પણ હતો. તને શી ખબર, આ સાસરીમાં આવે આટલી બધી બદલાઈ ગઈ, ત્યારે 8-10 વર્ષમાં તો કેટલી બધી બદલાઈ જશે. પણ એના પછી તો તારી સાથે વાત કરવાની તાકાત નથી, અને શી ખબર પડે કે સંભળાય ના હોય. કાળુને ચોટ લાગી. બસ આ બાબત તો પૂછું છો ને છોડું, તું 3 ફેરા બોલી ને 3 ફેરામાં મને ભેદ લાગ્યો માટે વાત સાચી ને? સાચે સાચ તારે કહેવું તો શું? ભેગા ભેગી પેલી નાનીઓ રાજુડીને લાવે એ વાત હવે તો અબોલા તૂટ્યા એટલે પૂછવી, ને આ સિવાય ઘણી બધી વાતો કરી હતી, પણ લાગ તો મળવો જોઈએ. જમ્યા પછી એ સસરાને મદદ કરવા પરાણે ઉતારવા ખડે ગયો. પાછલી રાતે ફર્યો ત્યારે ગામ ફળી અને બધું શમશાનવત હતું. આંગણામાં ઢાળેલો પોતાનો ખાટલો, ખાટલા પર પેલી સફેદ ગોદડી, ઠંડી ઘાર, ખુદ તાપણું જ પરમા ડોસાની પાછળ ઝોકે ચડતું હતું. ઊંઘવા વળ્યું હતું. કુકડો બોલ્યો છતાંય કાળુને ઊંઘ ના આવી. કોણ જાણે કેમ ઝપકી ઝપકીને જાગતો હતો, જાણે કોઈના પગલા ન સંભળાતા હોય. પેલું કમાડ ઉઘડવાનો અવાજ સંભળાયો, અને એકવાર તો કોઈ એને ઢંઢોળ્યો હોય એમ લાગ્યું. ચોથી વાર ઉઠ્યો તો સચમો જ પછેડી એ કોક હતું, પણ જુએ તો કોણ, દાંત વગરનો પરમો કાકો. અલે ઉઠ છોરા, દંત છો જે કેટલો ચડ્યો? કાળો મો ઉપર દીપતી દીવાની જેમ ભૂલ થઈ ગઈ, સ્તબ્ધ બનીને બેસી જ રહે. રાજુએ દાંતણ આપ્યું ત્યારે એની નાડીઓ ને વિચારતંત્ર જાણે ચાલતું થયું. પરમો ડોસો ન હોત તો પણ જમાઈના માનમાં અમલ કોસંબા તો નીકળત જ. હા, આટલા માણસો ન ભેગા થત એ વાત અલગ હતી, ગામડાની આખી વાત જ અલગ છે, તેના રીત રિવાજો, એમની પ્રથાઓ અને આગતા સ્વાગતા. આગળ શું થાય છે જાણીશું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

એના ઇજારા હમણાં જ થયા હતા, પણ એટલો બધો બંદોબસ્ત ન હતો. અરે, કોઈ સરકારી માણસ નટવરસિંહ હવાલદાર પણ અફીણ વેચવાનો ધંધો કરતો હતો. એટલે જ બે તોલા અફીણ કાળુના સસરા વતી ઉધાર કાઢી આપી. ગામના એક વૃદ્ધ માણસે વાટકામાં ઘૂંટવા માંડ્યું. ચારે પાચાર ખાટલાની ચોકડી ને વચ્ચે ભડભડ બળતું તાપણું. એ 15-20 માણસો વચ્ચે 5-7 હોકા ફરી રહ્યા હતા. 20-25 બાળકો પણ અડધો જીવ રમતમાં અને અડધો જીવ કશાકની લાલચમાં હોય એમ રમતા હતા. અફીણ સાથે એમને કોઈ નિસ્બત ન હતી, પણ પાછળથી વહેંચાનારા ઠુગારા સાથે જરૂર નિસ્બત હતી. કાળુએ અહીં કંઈ ચેન ન પડ્યું ને ઘરમાં ગયો. વાસીદુ કરતી રાજુને કહ્યું, લાવો કંઈ ધાણીબાળી શેકેલી હોય તો, ચણા ન હોય તો. તમને કેમ આટલી ઉતાવળ છે? અમારા ઘરની લાજ વાલી એમ કરીશું, રાજુએ હસતા કહ્યું. પરોણાને ઘાટે બહાર જ બેસો ને. કાળુ ઘણો પ્રયત્ન કરે છે રાજુ સાથે વાત કરવાનો, અને હવે શું આ પ્રયત્ન સફળ થશે જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, અને હું છું RJ પ્રિયંકા. મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે,
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज़ पर आप सोनो आवाज એટલે કે સામુદાયિક રેડિયો સ્ટેશન પર હું છું આરજે એઆર. આપણે સૌ હંમેશા દર અઠવાડિયે મળીએ છીએ મારા આ શો પર ગુજરાતી સાહિત્યની ઉત્કૃષ્ટ અને એમાં પણ જો કોઈ ઉત્તર ગુજરાતની લોક સંસ્કૃતિની વાત હોય તો તેની સાથે. જીવનમાં આ લોક સંસ્કૃતિ, સાહિત્ય અને આપણી ગુજરાતી માતૃભાષા એ આપણને પડતી ઘણી બધી મુશ્કેલીઓમાંથી બહાર લાવવાનું કામ કરે છે. સુંદર મજાના સામાજિક અનુભવ, પ્રસંગો, સાહિત્યિક વાર્તાઓ, લોકબોલીમાં વહેતી આવી કેટલીક ઘટના અને પ્રસંગોના કથાનક, આ બધું જ આપણા જીવનમાં હકારાત્મક અભિગમ સાથે જીવનને અને સમુદાયને સતત આગળ ધપતા રહેવાનું જોમ આપે છે. હું એમ જ કહીશ કે આ વાતો પેઢી દર પેઢી આપણી માતૃભાષાના શબ્દોના સંવર્ધનની સાથે સુરક્ષિત રાખીને આ સંસ્કૃતિને આગળ વધારવાથી આપણા સૌનો વારસો ભવ્ય બનશે. અને સામુદાયિક રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના અવાજનું માધ્યમ પણ આ જ કાર્યમાં સતત પ્રયત્નશીલ છે. આપણે કેટલાક સમયથી સુંદર મજાના સાહિત્યિક વાર્તાઓ, નવલકથાઓ જેના ગુજરાતીમાં અનુવાદ થયા હોય તે માણી રહ્યા છીએ. પરંતુ આજે મારે તમારી સાથે વાત કરવી છે. આપણે એક સંત કવિ અને એ કવિએ કટાક્ષની રીતે પણ, ઉપદેશાત્મક રીતે પણ, ભક્તિમય સ્વરૂપમાં પણ, લોકબોલી અને લોક સાંસ્કૃતિક રીતે આપણા સમાજને બહુ જ ઉત્કૃષ્ટ પ્રમાણે ગણી શકાય તેવી સુંદર રચનાઓ અને એમની બોલીને કાગબોલી પણ કહેવામાં આવે છે તે આપ્યા છે. વાણી તો અમૃત વદા આ પુસ્તક માહિતી વિભાગ દ્વારા મોરારી બાપુના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાંના કેટલાક અંશોની અને દુલાભાયા કાગ, આપણા સંત કવિ કાગની વાતો આજે આપણે કરીશું, સાહિત્યને માણીશું, એના રસને માણીશું, એટલે આપણી ગુજરાતી ભાષા અને લોકબોલીને પણ સંવર્ધન માટે આપણે આજે રેડિયો ઉપર પ્રસ્તુત કરીશું. વિરામ બાદ શરૂ કરીશું આ નવા અધ્યાયને, પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલ્લો પાલનપુર, આપણે વાત કરી રહ્યા છીએ કવિ દુલાભાયા કાગની, તેમના સંદેશાઓની, તેમની વાતોની, ભક્તિરસ, કેટલીક એવી વાતો કે જે આપણને સૌને વૈજ્ઞાનિક, સાહિત્યિક અને ભક્તિના એક નવા દ્રષ્ટિકોણ તરફ દોરી જાય છે. માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તકમાં મણિલાલ હ પટેલે સાહિત્ય સાથે દુલાભાયા કાગ એમને જોડવાની એક સુંદર વાત કરી છે. તેઓ લખે છે કે ઝવેરચંદ મેઘાણીએ દુલા કાગને જીવન પંથના કવિ કહ્યા છે અને એટલે જ તેમણે ઘણી બધી હકારાત્મક વાતોની રચનાઓ આપી છે અને હકારાત્મક વાત સંદેશ

ભાષા સ્વરૂપે સમાજમાં, લોકબોલીમાં, લોકજીવનમાં, લોક સંસ્કૃતિમાં સતત ઉતરતી આવે છે અને એ જીવનને સુંદર બનાવે છે. અત્યારે ઘણા પણ સૂફી સંગીત અથવા તો ભક્તિરસના જે ગાયકો છે એ દુલાભાયા કાગની આવી જીવન પંથને દર્શાવતી પંક્તિઓને ગાઈને પોતાની નામના મેળવી રહ્યા છે. એ સંદેશાઓનો પ્રચાર કરીને લોક સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે. સંપત્તિના નશામાં માણસ કોઈને ગાંઠતો નથી તથા સમાજને કામમાં આવતો નથી. એને ખબર નથી કે એની સંપત્તિ વહી જવાની છે ખોટે માર્ગે, છેવટે તો એ ખાલી જ થઈ જવાનો છે. આ વાત દુલા કાગે પીવાન દીધું પાણી એવી સુંદર મજાની રચનામાં નદીનું રૂપક રચીને કરી છે. કવિ જાણે છે અહીં કે તેમણે અર્થાંતર ન્યાસ રચ્યો છે. આવો એ પંક્તિઓને આપણે પણ માણીએ. નદીએ પીવાન દીધું પાણી રેજી, નદીએ પીવાન દીધું પાણી રેજી, ચોમાસામાં હદ છાંડીને ગઈ ઘણાને તાણી રેજી, ચોમાસામાં હદ છાંડીને ગઈ ઘણાને તાણી રેજી, વાદળના વારીથી વિફળી જળ પોતાનું જાણી, પોતે ન પીધું પીવાન દીધું કાગ કે જુઓ કમાણી રે, પોતે ન પીધું પીવાન દીધું કાગ કે જુઓ કમાણી રેજી, મરતા સુધી હઠ ન મેલ્યો છેવટે દરિયે સમાણી, નદીએ પીવાન દીધું પાણી રેજી. સુંદર વાત છે અને સુંદર સંદેશો છે. પાણી કોઈને ન પીવા દીધું અને આખરે દરિયામાં ખારા પાણીમાં ભળી ગઈ એ નદી, એ આપણે સૌ સમજી શકીએ છીએ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હું છું આજે એ યાર, અને આપણે વાત કરી રહ્યા છીએ દુલાભાયા કાગની કાગવાણીના કેટલાક સુંદર મજાના કાવ્ય પંક્તિ સ્વરૂપના અમૃત બિંદુઓની. વ્યોમથી મેઘને કોણ વરસાવતું, વ્યોમથી મેઘને કોણ વરસાવતું, કોણ આ બીજ અંકુર ફોડે. આવી તો સંતવાણી તો કાગમાં આપણને ઠેર ઠેર મળે છે. કાગને આ અર્થમાં જ્ઞાની અને ભક્ત કવિ તરીકે પણ ઉત્તમ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ તરીકે ગણવામાં આવ્યા છે. સમાજે ગાંઠે બાંધવી જ પડે એવી કેટલીક મર્મી વાતો પણ કવિ કાગે સોરઠા એટલે કે દોહરાઓમાં રજૂ કરી છે. જુઓ ને, જીભ દીએ જવાબ દાંતુને દુખડા પડે, જીભ દીએ જવાબ દાંતુને દુખડા પડે, પાડોશના પરતાપ કાયમ ભોગવવા કાગડા. પડોશી સારો હોય ને ત્યાં સુધી તો સારું, પણ પડોશી નબળો કે ખોટું આચરે ત્યારે આપણે પણ એના લીધે વેઠવું પડે છે. એ વ્યવહાર જ્ઞાનને કવિએ જીભ દાંતના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. વાદ વિવાદમાં જીભ ખરું ખોટું બોલી બેસે છે ને સામો માણસ જ્યારે ધોલ મારે છે તો દાંત પડી જાય છે. જીભનો ગુનો પણ સજા તો થાય છે દાંતને. ખરાબ પડોશી માટે પણ એવું જ છે, સારા માણસે પણ આમ જ વેઠવવું પડે. કાગે તો આવા સેંકડો દુહા લખીને સંત કવિ કબીરની જેમ સંસારને સતત ચેતવ્યો છે. સંસારીઓને દીવા ધરી અને માર્ગ પણ ચીંધ્યો છે. એટલે જ તો ગુજરાતી સાહિત્યના આ દુલાભાયા કાગની કાગવાણીને જ્યાં પણ સરળ અને ગુજરાતી સાહિત્યમાં તમને જોવા વાંચવા મળે ને તો એકવાર વાંચવી પણ જોઈએ, અને તમારા મિત્રો સ્નેહી અને આપણા સંતાનોને તે વિશે સમજાવવું પણ જોઈએ. આ સુંદર અનુભવેલી સામાજિક સાંસ્કૃતિક ધરોહરને વધારવી અને સમજવી એ આપણી જવાબદારી છે. વાતને આગળ વધારીશું અવરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ માહિતી વિભાગના પુસ્તક કે જેને મોરારી બાપુ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તે પુસ્તક જેના વિશે છે તે કવિ, અને એ કવિના સુંદર મજાના સાહિત્યિક રચનાના તે અંશો વિશે. પુસ્તકનું નામ છે વાણી તો અમૃત વદા, અને એ કવિ એટલે કે આપણા સૌના દુલાભાયા કાગ. તેમણે સંબંધો વિશે, માણસના અને માણસની પ્રકૃતિ વિશે પણ બહુ જ વાતો કરી છે. એમાંની થોડીક વાત, એકાદ બે પંક્તિઓ જે મને ગમે છે એ મારે તમને કહેવી છે. જો પહેલા પાણી પાય પોતાવટ પાળે સદા, પહેલા પાણી પાય પોતાવટ પાળે સદા, જળમાં લાકડું જાય કદી ન બોળે કાગડા, જળમાં લાકડું જાય કદી ન બોળે કાગડા. જળ વડે વૃક્ષો ઉછરે છે, જળ અને વૃક્ષ વચ્ચે આમ પોતાવટ છે, એક સંબંધ છે, પોતિકો કહીએ છીએ ને લોહીનો સંબંધ તેવું. વૃક્ષ સુકાઈને લાકડું થાય ને જળમાં પડે ત્યારે જળ એને બચાવી લે છે. તે વાત એક બીજા કવિએ પણ કહી છે, આ પણ સિંચ્યું જાણીને નવ બોળે એ રીત, ખરો સંબંધ કદી ડૂબાડે નહીં. અને વ્યવહારમાં આ વાત સમજવા જેવી અને આપણે સૌએ ઉતારવા જેવી છે. નબળા માણસો નબળા જ રહેવાના, એમને સારી સોબત કે સારી વાતો પણ સુધારી નથી શકતી. આ વાત કવિ કાગ સોરઠામાં કહે છે. સાંભળો, સેજ કરીને શામ પોળે જો લક્ષ્મીપતિ, સેજ કરીને શામ પોળે જો લક્ષ્મીપતિ, તોય ઝેર તમામ કદી ન ઘટ્યું કાગડા. શેષ સૈયા પર ભગવાન વિષ્ણુ એ સાપની પથારી પર પોળે છે. રોજ રાત દિવસ ત્યાં વિમર્શ થાય, તે સાપ સત્સંગ ઉપદેશ બધું સાંભળે, પણ એનું ઝેર એમના એમ રહે, ઘટે જ નહીં. કાગ બીજી રીતે પણ આ માર્મિક વાતને કરે છે કે સજ્જન માણસો ખોટી ભ્રમણા પાછળ દોડતા નથી, એ પોતાનું કામ કરતા રહે અને ભ્રમણાઓ એમની આસપાસ ભટકતી રહે. સંસારના સુખો પણ એવા છે, મેળવવા દોડો તો પકડાતા નથી, પણ તમારું કામ કરતા રહો, સુખની ચિંતા ના કરો, સુખ તમારી પાછળ પડછાયાની જેમ આવશે જ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

પંડનો પડછાયો ધોળે કદી ન ધીરશે, મીઠું ન માંડો કેળો ન મૂક કાગડા. આ પંક્તિઓ મેં વિરામ પહેલા કહી તે વાતનો સમજણપૂર્વકનો કાગવાણીનો અંશ છે કે સારા માણસો સતત કામ કરતા રહે છે, આસપાસની ભ્રમણાઓ વિશે જોવે નહીં અને પોતાનું કામ કરતા જ રહે, સુખની ચિંતા ન કરે, તો પણ એકના એક દિવસ સુખ આવે છે, કારણ કે સુખ એમની પાછળ દોડે જ રાખે છે. કાગે છે ને કવિતાઓમાં અને એમની આ કાગવાણીમાં આવી માર્મિક અને સંત કબીરને પણ કેટલીય ભાષાઓની અંદર રજૂ થયેલી પંક્તિઓને ટક્કર આપે તેવી સુંદર મજાની વાતોને રજૂ કરી છે, એટલે એને ગુજરાતીના કબીર કહેવામાં પણ કોઈ વાંધો ન આવે. એ જરા પણ ઉણા ઉતરે તેવા ન હતા, સંત હતા, કવિ હતા, પરંપરાગત લોક સંસ્કૃતિના વાહક હતા, ચારણ હતા, એટલે એમને માન સન્માન અને ભાષાની સાથે જીવનના મર્મનું પણ એક અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. તેઓ ઘણી બધી નાની મોટી કથાઓને અને એના મર્મોને પણ એક કાવ્ય દેહે રજૂ કરી ગયા છે. છાના કામ, સંતાડીને કરનારા કામ, એકને છુપાવવા બીજા અનેક જૂઠોનો આશરો લેવો પડે એ આપણે સૌ જાણીએ છીએ, એ વાતને પણ અને તેના લીધે થતી માણસની અવદશા વિશે પણ બહુ સુંદર કાગે કહ્યું છે. માન રહે નહીં, મોટપ રહે નહીં, રહે નહીં ઉર આરામજી. માન રહે નહીં, મોટપ રહે નહીં, રહે નહીં ઉર આરામજી. દેહ એની તાજી રહે નહીં, દેહ એની તાજી રહે નહીં, રાજી રહે નહીં રામ, જે કોઈ કરશે છાના કામ. કેટલી સુંદર રીતે કાળા નાણાં, કાળા બજાર, કાળી વાતો, કાળા કામ, આ બધાને જ જે પણ કરે એ કડવી વાતને પણ કાગે મીઠાશતાથી પંક્તિઓમાં કહી દીધી છે કે ભાઈ કશું જ સારું નહીં રહે, કારણ કે તારા છાના છુપના એ કાળા અંધારાના કામ છે. એટલે કાગે કહ્યું છે કે આ બધા પ્રપંચો ખુલ્લા પાડવા જ જોઈએ અને એ વિશે પેઢી દર પેઢી આવી રીતે સમજણપૂર્વક જ્ઞાન દ્વારા, સાંસ્કૃતિક શિક્ષણ દ્વારા સૌને જાગૃત કરવા જોઈએ, તો જ આ સુંદર મજાની આ પંક્તિઓને આપણે પણ સ્વભાવગત ઉતારીશું, ત્યારે આપણા જીવનમાં પણ સુંદરતા, એકદમ હકારાત્મકતા લાવી શકીશું. આવી જ પંક્તિઓ વિશે વાત કરીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

हल्लू पालनपुर 90.4 मेगाहर्ट्ज पर माहिती खाता नथी पुस्तकमां कवि दुलाभाया काग विषेनी वातो ए डॉक्टर दीपक रावले पण सुंदर रीते रजू करी छे। तेओए लखेला ए आर्टिकलना एक नानकड़ा भागमां तेओ जणावे छे के नानी नानी वातोने पण लोक ढाळोमां कवित એ દુલાભાયા કાગ રચવા લાગ્યા હતા। માનવ પ્રેમ, રાષ્ટ્રભાવના, માતૃભૂમિની વેદના, પ્રજાની જાગૃતિ, અસ્પૃશ્યતાની સમસ્યાઓ પણ એ સાદી રીતે, સરળ રીતે કવિતાઓમાં રજૂ કરતા। તેઓ રાજકવિ થઈ શક્યા હોત એ સમય પ્રમાણે, પરંતુ તેમણે લોકહૃદયમાં વસવાનું સ્વીકાર્યું। માત્ર લોક સાહિત્ય નહીં, મૌલિક કવિતાઓથી ગુજરાતી સાહિત્યમાં એમણે સ્થાન નિશ્ચિત કર્યું। વિનોબા ભાવેની ભૂધાન ચળવળમાં પણ ગીતો અને કેટલીય કવિતાઓથી અજાગ્રત વૃત્તિથી તેમણે એ ઉત્તમ રચનાઓ થકી યોગદાન આપ્યું। તેઓ ભક્તિરસમાં પણ બહુ સુંદર રચનાઓ રચતા અને એટલે જ તેમના સેવાભાવથી લોકોએ તેમને ભગત બાપુનું આદરણીય બિરુદ આપ્યું। રામાયણ, મહાભારતના મહાકાવ્યોના પ્રસંગોને પણ તેઓએ રજૂ કર્યા લોકવાણીમાં, અને વ્યક્તિને જીવન કેમ જીવવું, કેવો વ્યવહાર કરવો, કેવી રીતે સરળતાથી આ સમાજ જીવનમાં એક ઉત્કૃષ્ટ માણસ તરીકેની પોતાની છાપ ઉપજાવવી તે વિશે પણ તેમણે રચનાઓ રચી। શિક્ષણ પણ તેમણે તેમાં આપવાનો પ્રયાસ કર્યો, અતિથિ વિશે અને સામાજિક સંબંધો અને પરિવાર વિશે પણ। જુઓ તમે

નાની ઝૂંપડી થાજો રે, બંગલો મોટો થાશો નહીં. તમે નાની ઝૂંપડી થાજો રે, બંગલો મોટો થાશો નહીં. તમે નાની વાદળી થાજો રે, સમંદર મોટો થાશો નહીં. તમે ચંદન ચોખા થાજો રે, બાવળનો કાંટો થાશો નહીં. પ્રેમી તળાવ તણાહે પાણી, પ્રેમી તળાવ તણાહે પાણી, સાથે મળીને સંપીને રહેજો. આફળ જો હસતા હસતા પણ પાળતણું રક્ષણ કરજો. કેટલી સુંદર વાતો અહીંયા એમને રજૂ કરી છે. તેમને આ વાતોને જ આજે પણ આપણે અકિંચન મને યાદ કરતા રહીએ છીએ. તો શ્રોતા મિત્રો, વિરામ બાદ સુંદર કાગવાણીની પંક્તિઓ માણતા રહીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

કવિ દુલાભાઈ કાગને તેમની માતા પ્રત્યે પણ અનહદ પ્રેમ હતો અને આ વિશે ડોક્ટર દીપક રાવલે માહિતી ખાતાના

પુસ્તકમાં જ્યાં કવિ દુલાભાઈ કાગ વિશેની વાતોની, ઉત્તમ વાતોની, અનુભવોની અને તેમના વિશેની સમાજ સંસ્કૃતિમાં જે ઓળખ છતી થવી જોઈએ તે વાતોની ચર્ચા કરી છે, તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમણે લખ્યું છે એમની જ પંક્તિઓ ટાંકીને, એટલે કે દુલાભાઈ કાગની માં વિશેની. ગિયા માંસ ગળે તો હાડ હેવાયા કરે, ગિયા માંસ ગળે તો હાડ હેવાયા કરે, માતા જાય મરે કેમ વિસરીએ કાગડા, માતા જાય મરે કેમ વિસરીએ કાગડા, પંડમાં પીડ ઘણી સાતીને હસતી સદા, પંડમાં પીડ ઘણી સાતીને હસતી સદા, માયા માત તણી કેમ વિસરીએ કાગડા. જમ જડાફા ખાય મોતે નાળિયું માંડિયું, જમ જડાફા ખાય મોતે નાળિયું માંડિયું, છોરોની ચિંતા થાય કેમ વિસરીએ કાગડા, કેમ વિસરીએ કાગડા. માતાના પ્રેમને અદ્ભુત રીતે દુલાભાઈ કાગે આ પંક્તિઓમાં વર્ણન કર્યું છે. તેમને અધ્યાત્મનો રંગ પણ બાળપણથી જ લાગ્યો હતો. એમની જીવનશૈલી પણ સાદી અને સાદગી ભરી હતી. રામાયણ મહાભારતનું ઊંડું અધ્યયન કર્યું અને એટલે જ તે પાત્રો ને લોકબોલીમાં, લોકપાત્રોમાં, લોક સંસ્કૃતિમાં તે પ્રસંગોને પણ ભગત બાપુએ કાવ્ય સ્વરૂપે મૌલિક અર્થઘટનથી જોઈ શકાય તેમ રજૂ કર્યા. ભગવાન રામ, સીતાજી, હનુમાનજી, રાવણ વગેરે પાત્રોને કેન્દ્રમાં રાખીને તેમણે ઘણું લખ્યું છે અને એની વાતો એ આપણે જ્યારે માણતા હોઈએ ને ત્યારે જ અનુભવાય. એક નાનકડું ઉદાહરણ બહુ સુંદર છે. તેમણે પ્રભુ રામ અને સીતાજી લક્ષ્મણ સાથે ગંગાજીને કિનારે પહોંચે ને ત્યારે કેવટની ભક્તિ અને ચતુરાઈનું વર્ણન કર્યું છે. એ લખે છે પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પ્રભુ મને શક પડ્યો મનમાં, અને એ શક કેમ પડ્યો એનો જવાબ આપતા કહે છે રજ તમારી કામણગારી, રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી. અને એમ કહીને સમગ્ર પરિવારનો જે પ્રસંગ છે પગ ધોવાનો, અને પછી નાવની ઉતરાઈ જ્યારે રામ આપે છે ત્યારે તે લેતા નથી, અને અભણ માણસ કેવી રીતે સરસ રીતે વાત કરે છે કાગના શબ્દોમાં. નાઈની કદી નાઈ લે નહીં, નાઈની કદી નાઈ લે નહીં, આપણે ધંધા ભાઈજી, કાગ લે નહીં ખારવાની, ખારવો ઉતરાય. અને કેવટ નદી પાર કરાવે તો ઈશ્વર ભવ પાર કરાવે છે, એટલે બંને એક ખારવા હોય તો પછી એક જ વ્યવસાય ના, ક્યાં કોઈ દાન એટલે કે મોલ લેવાના થાય. આ સુંદર વાત કવિ દુલાભાઈ કાગે રજૂ કરી છે. વાતને માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજી યાર અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યના ભગત કવિ એવા દુલાભાયા કાગની રચનાઓની. તેમના વિશે અન્ય સાહિત્યકારોએ આપેલી સરખામણી ભરી વાતોની. અને હવે આપણા શો જેનો સમય પૂર્ણ થવાની તરફ છે ત્યારે મારે વાત કરવી છે એક સુંદર કાવ્ય જે આપણે સૌ બાળપણથી જાણીએ છીએ પરંતુ ભૂલી જઈએ છીએ કે એના લેખક અને કવિ એ કોણ મહાન સંત છે. એના શબ્દો કહું એ પહેલા આજે એ કાવ્યની સરખામણી મારે એક મહાન ઇન્ટરનેશનલ એમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેની કવિતાઓ અને અદ્ભુત કાવ્યો વિશે લોકો કહે છે તે રૂમી અને એમની કવિતા ધ ગેસ્ટ હાઉસ એટલે કે મહેમાન ખાનું એની આપણા આ ઉદાત્ત ઉત્તમ અને ભગત કવિ દુલાભાયા કાગની રચના સાથે થોડીક સરખામણી ભરી વાત કરવી છે જે મિલિંદ ગઢવીએ જેમનું ઉત્તમ પ્રકારનું એ વાંચન અને લેખન એ આર્ટિકલમાં પ્રદર્શિત થાય છે એમને લખી છે. અને જે પહેલાં હું આપને કહીશ રૂમી જે લેખક કવિ તરીકે ખ્યાતનામ છે એમની પંક્તિઓને. ધીસ બીઈંગ હ્યુમન ઇઝ અ ગેસ્ટ હાઉસ એવરી મોર્નિંગ અ ન્યુ અરાઇવલ અ જોય અ ડિસ્પ્રેશન અ મીનનેસ સમ મોમેન્ટરી અવેરનેસ કમ્સ એઝ એન અનએક્સપેક્ટેડ વિઝિટર. અને આપણા દુલાભાયા કાગ જે મેં કહ્યું ને અદ્ભુત કાવ્ય આપણે સૌએ એકવાર તો સાંભળ્યું માણ્યું ને વાંચ્યું છે કે તારા આગણિયા પૂછીને કોઈ આવે એની સાથે સરખાવીએ. તારા આગણિયા પૂછીને જોઈ કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે. ભગત બાપુ અહીં એમ કહે છે કે મીઠો આવકાર કે સૌમ્ય સ્વીકાર છે. રૂમી એને સ્વીકાર કહે છે અને ભગત બાપુ એને આવકાર કહે છે. ભાવનારૂપી અનએક્સપેક્ટેડ વિઝિટર એટલે કે જેન્ટલ એક્સેપ્ટન્સ આ બંને કાવ્યો જીવનમાં આવતા દરેક અનુભવને મહેમાનને સન્માન અને સમાન સ્વીકારવા ઉપર ભાર વ્યક્ત કરે છે. આંગણિયું એ માત્ર ઘરનું નથી ખોળિયાનું પણ છે શરીરનું પણ છે. આવકાર અને લાગણીઓ સૌને વહેંચવી જોઈએ આપવી જોઈએ તમામ આવેગો પોઝિટિવ નેગેટિવના જજમેન્ટ વગર આપણે સમાવવા જોઈએ. રાજેન્દ્ર શુક્લ કહે છે આ જ વાત પર કે હું શુદ્ધ આવકાર છું હું સર્વનો સમાસ છું. એટલે સંકટ સંભળાવનારનો કોઈ સમય ન હોય અને જ્યારે પણ આવે

ત્યારે તમારે તટસ્થ ભાવે એને આવકારો તો આપવો જ જોઈએ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજે આપણે વાત કરી રહ્યા છીએ ને હવે અંતિમ જિંગલમાં પણ મારે તેની પૂર્ણાહુતિ કરતા કહેવું છે કે દુલાભાઈ કાગની આ સુંદર સામાન્ય કહેવાતી કવિતા ઉત્કૃષ્ટ વાત કરી જાય છે. કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે, એને ધીરે ધીરે તું બોલવા દેજે રે. મહેમાનોની વાત ધીરે ધીરે સાંભળવી એમ કહીને દુઃખ લાવનાર અનુભવોને પણ આલિંગન આપવું જોઈએ, સન્માન સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈએ અને બિનજરૂરી વાય કેમ એ શબ્દને ટાળવો જોઈએ. એવી જ વાત એમને આગળ કરી છે કે વાતો એની સાંભળીને આડું ન જોજે રે, વાતો એની સાંભળીને આડું ન જોજે રે, એને માથું રે હલાવી હોંકારો દેજે રે. કાગ એને પાણી પાજે, કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે, આવકારો મીઠો આપજે. આવા હતા આ સુંદર ઉત્કૃષ્ટ કવિ દુલાભાઈ કાગ. મેં કેટલીક પંક્તિઓ એ પુસ્તક જે માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે જેનું નામ વીણા તો અમૃત વદા અને મોરારી બાપુના હસ્તે તે સુંદર પુસ્તક પ્રકાશિત થયું છે એના અંશો સાથે વાત કરી છે.

પણ સાહિત્યિક દ્રષ્ટિએ કાગવાણીને સાંભળવી પણ જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ શબ્દોને સમજવા અને પુસ્તકોને વાંચવા, જે આપણી જીવન સંસ્કૃતિને આગળ હકારાત્મક તપાવવા ઉત્તમ છે. તમે પણ આવી સાહિત્યિક રચના કવિઓ વિશેની વાતો અમને મોકલી શકો છો 9595-9688 પર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ પર તમારા સંદેશા મોકલી શકો છો. અને આ સાથે અમે રેડિયો ગાર્ડન પર ઉપલબ્ધ છીએ. મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઈફોન પર છે, તેમાં પણ માધ્યમ છે. અને ઈમેલ થકી શું સાંભળવું છે, તમારે વાત કરવી છે તો એના વિશેની વાત મોકલો, અમે ચોક્કસ સમિતિમાં નિર્ણય લઈ આપને જણાવીશું. આ વાત સાથે હું અહીંયા વિરમો છું, ફરી મળીશ 90.4 MHz પર આવતા અઠવાડિયે બીજી હકારાત્મક વાતો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો

રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88. 9-5-1-2-99-66-88.

તમારા સંદેશાઓને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સઅપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: આપ સુન રહે હૈં અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકા કે સાથ રેડિયો પાલનપુર 90.4 પર. હમારે સાથ જુડે, સાથ ગાએ ઓર અપને પસંદીદા ગાનો કે રિધમ કો ફીલ કરે, સિર્ફ યહી, સિર્ફ હમારે સાથ બને રહે ઓર મ્યુઝિક કો ટેક ઓવર કરને દે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
4: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી. આપણી અંતાક્ષરીની આ સીઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની. અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s હીરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં, ચલો જોઈએ. તો ચાલો સાંભળીએ 70s હીરા.

0: શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.
1: Yeah, okay.

કેટલું સુપર સોંગ છે નહીં. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ છે કે નહીં.

0: For exciting updates, subscribe to youtube.com/wiref.
1: હેલો હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12

9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર વાત.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99.

9512996988 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

मुड़ी रहे छो 90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन बनासकांठा डिस्ट्रिक्ट केळवड़ी मंडल संचालित आ रेडियो स्टेशन पर तमारा प्रतिभाओ तमारा संदेशाओ अने तमारी वातों ने मोकली आपवा माटे तमे 90.4 FM रेडियो पालनपुर ना फेसबुक पेज पर जई शको छो अने तमारी वात ने त्यां पोस्ट करी शको छो साथे साथे तमे अमने व्हाट्सएप पण करी शको छो रेडियो पालनपुर पर तमारी वात ने पहोंचाड़वा માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર મસ્ત રહો વ્યસ્ત રહો સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95129688 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95129688 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.